નમસ્કાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. આજે ગુરુવાર તારીખ 4 જૂન 2026, શક સંવત 1948. સમય અત્યારે સવારના 5:58 થઈ રહી છે. અમારી પ્રસારણ સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ મંગલમય શરણાઈવાદનથી.

હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર. હવે થોડી જ વારમાં સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, સમય અત્યારે સવારના 6:22 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

પ્રફુલ્લ દવેના સ્વરે ગવાયેલા અંતિમ ભજન સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલે શ્રી રામચરિત માનસ ગાન.
1: મન વૈભવ આ વિષય પર વૈદ્ય વત્સલ વાસાણીનો ચિંતનાત્મક વાર્તાલાપ આપે સાંભળ્યો. અમૃતધારા કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે સંત તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસ ગાન. આજે આપ સાંભળશો ભાગ 178.

0: શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 178 હમણાં જ આપે સાંભળ્યો. સતીશ ભાટિયાના સંગીત નિર્દેશનમાં આજની કડીના કલાકાર હતા વાણી જયરામ અને શ્રીકાંત પરગાવકર. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી થયું.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે યોગ. લેખન મનીષા ડામોર. આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં અજ અમર અને અદ્વિતીય છે. આપણી રહેણીકરણી, આહારવિહાર, તહેવારો વગેરે મનુષ્ય જીવનને લગતી તમામ બાબતોના પાયામાં વૈજ્ઞાનિક આધાર પણ જોવા મળે છે. મિત્રો, આયુર્વેદ અને યોગ આ બંને વિષયો એવા છે કે આપણી સંસ્કૃતિને વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં વિશિષ્ટ સ્થાન આપે છે. પ્રાચીનકાળમાં આપણા ઋષિમુનિઓ અને વિદ્વાનોએ માત્ર તનની તંદુરસ્તી નહીં પણ મનની તંદુરસ્તીના મહત્વને ઓળખીને તન અને મન બંને તંદુરસ્ત રહે એ માટે યોગ, ધ્યાન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર જેવા અમૂલ્ય ખજાનાનો આવિષ્કાર કર્યો હતો. યોગ શબ્દ સંસ્કૃતની યુજ ધાતુ પરથી બન્યો છે. યુજ એટલે જોડાવું અને યોગ એટલે જોડાણ. યોગ એક એવી ઉચ્ચ આધ્યાત્મિક પ્રક્રિયા છે જેમાં આત્મસત્તાને પરમસત્તા સાથે જોડવાનો પ્રયાસ કરાય છે. મિત્રો, યોગ એટલે માત્ર યોગાસન નહીં, એ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠે બાબતોનો સમાવેશ કરે છે. યોગાસન તો તેમાંનું એક છે. કેટલાક લોકો યોગને મનની એકાગ્રતા તરીકે મૂલવે છે, એ પણ એનું અધૂરું અર્થઘટન છે. મિત્રો, યોગ કેવળ ચિત્ત નિરોધ નથી, એ ચિત્તવૃત્તિ નિરોધ છે. એટલે કે યોગ ચિત્તની બધી જ વૃત્તિઓને નિરુદ્ધ કરી દે છે, દુર્ભાવો દુર્વિચારોને મિટાવી મનની વૃત્તિઓને સ્થિર કરી એમની દિશા અને ધારા બદલી એમને આત્માભિમુખ કરવાની પ્રક્રિયાને યોગ કહેવાય. યોગ તો ઇન્દ્રિયોના સંયમપૂર્વક મનને સ્થિર કરી આત્માની અનુભૂતિ કરવાનું વિજ્ઞાન છે. એના પ્રત્યક્ષ લાભ પણ એટલા જ છે. મિત્રો, સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના બૌદ્ધિકો સમક્ષ કહ્યું હતું કે મારા કહેવાથી કે કોઈ અન્યના કહેવાથી યોગની વાતો પર

વિશ્વાસ મૂકી દેવાની જરૂર નથી. તમે પોતે જ એકવાર એનો અનુભવ કરી જુઓ. એનાથી તમને આપમેળે જ ખબર પડી જશે કે યોગથી કેટલા લાભ થાય છે અને આ બાબત સાચી છે કે ખોટી. શ્રોતા મિત્રો, આજે દુનિયાભરના શરીર વિજ્ઞાનીઓ એકમતે જાહેર કરે છે કે આ વાત સાચી છે. મિત્રો, સાંપ્રત સમયની વાત કરીએ તો આજના ઝડપી યુગમાં માનવી દોડાદોડી ભરી દિનચર્યામાં પોતાના સ્વાસ્થ્યનું, પોતાના શરીરનું ધ્યાન રાખવામાં બેદરકાર બન્યો છે. પરિણામ સ્વરૂપે ક્યારેક નાના રોગોનો તો ક્યારેક અસહ્ય રોગોનો ભોગ પણ બનવા માંડ્યો છે. તણાવયુક્ત જીવનશૈલીના કારણે આજે નાની ઉંમરના વ્યક્તિઓમાં પણ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયને લગતા રોગોનું પ્રમાણ વધ્યું છે. મિત્રો, અનિયમિત અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાથી શરીરને પૂરતું પોષણ મળતું નથી, તો વળી મન મગજના પોષણની તો વાત જ ક્યાં કરવી. નિરોગી અને સ્વસ્થ રહેવા માટે વારંવાર દવાઓ કે ટેબ્લેટ્સ લેવી એ પણ હિતાવહ નથી. મિત્રો, અને મિત્રો ખાસ વાત કે તનની તંદુરસ્તી માટે મન તંદુરસ્ત હોય એ અત્યંત આવશ્યક છે. મન જો શાંત હશે, પ્રફુલ્લિત હશે, સુવિચારો તથા હકારાત્મક વલણથી સુસજ્જ હશે તો તનની તંદુરસ્તી પણ આપમેળે જ મળશે. પોતાની જાતમાં વિશ્વાસ, શ્રદ્ધા અને આશા રાખવાનું શીખવે છે યોગ. સારા સંકલ્પોને સાકાર કરવાની દિશામાં પગલા ભરવાનું શીખવે છે યોગ. યોગ એ આજના માનવી માટે સંજીવનીનું કામ કરે છે. શ્રોતા મિત્રો, આપણે પોતાના સ્વાસ્થ્ય માટે દિવસમાં સવાર, સાંજ કે બપોરમાંથી 10 મિનિટ તો કાઢી જ શકીએ કે નહીં? હળવા આસનો, વ્યાયામ અને ચાલવાની કસરતને આપણા દૈનિક જીવનમાં સ્થાન આપવું જ જોઈએ. યોગથી માત્ર લાભ જ લાભ હોય મિત્રો, તો યોગ ન કરવાનું કોઈ કારણ જ નથી. હવે તો 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી ગૌરવ અનુભવે છે, તો આપણે શા માટે પાછળ રહીએ? પોતાના તન, મન અને આત્માને જોડી ભારત દેશના નાગરિક તરીકે એક અજોડ વ્યક્તિત્વનું નિર્માણ કરી આપણા દેશને સુંદર અને મજબૂત બનાવી આપણે પણ ગર્વ અનુભવીએ. નિત્ય કરો યોગ, દૂર રહેશે રોગ. મિત્રો, અમે તો અમારા જીવનમાં યોગને કાયમ માટે સ્થાન આપી જ દીધું છે. તમે આપ્યું કે નહીં? શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર, જેનો વિષય હતો યોગ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, હિન્દી સમાચાર 7 વાગે અને 7:05 અંગ્રેજીમાં સમાચાર અપાશે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 7:20 ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ત્યારબાદ 7:55 એક ગીતની રજૂઆત થશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી 8:30. 9 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી બરાબર 10 વાગે. આજની

0: ફિલ્મનું નામ છે આશિકી, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે, ગીતકાર છે સમીર. 10:30 સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. બપોરે 1 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગ્યે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો કેનિંગ કિચન ગાર્ડન. લેખન રક્ષાબેન બારિયા, પ્રવક્તા વિઠ્ઠલ મકવાણા. 6:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. સાંજે 7:10 સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી વિશેષ શ્રેણી રિલે કરવામાં આવશે. 7:45 સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. રાત્રિના 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 11 વાગ્યે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: સમવાયેભ્યઃ સહસ્રકોટિરૂપ્યકાણાં આયવ્યય સહાયતાં પ્રદાતું પ્રશાસનં નિર્ણયં કૃતવત્. સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવઃ અવોચત યત એતેન વિમાનન ક્ષેત્ર સંબદ્ધાઃ પ્રાયઃ 77 લક્ષ આજીવિકાઃ સુરક્ષિતાઃ ભવિષ્યંતિ. સહાયતા યોજનેયં 36 માસ પર્યંતં પ્રવર્તયિષ્યતે. મંત્રીમંડળેન દિલ્હી નિકટવર્તી ક્ષેત્રે વાયુ પ્રદૂષણ નિયંત્રણાર્થમપી એકસ્યાહ યોજનાયાહ અનુમોદનં કૃતમ. દ્વિવર્ષીય યોજનાયાં પ્રાયઃ 2 લક્ષ ટ્રક યાનાની 16 સહસ્રં બસ યાનાની ચ પ્રતિષ્ઠાપયિતું લક્ષ્યં નિર્ધારિતમ. મંત્રીમંડળીય સમિત્યા ઓડિશા રાજ્યે રામેશ્વરાત પારાદી પર્યંતં 63 કિલોમીટર પરિમિતસ્ય નૂતન તટીય રાજમાર્ગ નિર્માણાય અનુમતિ પ્રદત્તા. એતદતિરિચ્ય સમિત્યા બિહાર રાજ્યે રાષ્ટ્રીય રાજમાર્ગયોઃ 130 તથા 130+200 ચ ઇત્યેતયોઃ ખગડિયા પૂર્ણિયા ખંડસ્ય ચતુર્પથ પરિયોજનાપિ અનુમોદિતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય નવદિલ્લ્યાં વેનેઝ્યુએલા દેશસ્ય રાષ્ટ્રપતિના ડેલ્ઝી રોડ્રિગેઝ ઇત્યનેન સહ દ્વિપક્ષીય વાર્તાં વિધાસ્યતિ. અસ્યાં ઉચ્ચસ્તરીય ચર્ચાયાં ભારત વેનેઝ્યુએલા સંબંધાનાં અશેષેષુ પક્ષેષુ મંથનં ભવિષ્યતિ. સહૈવ ઉર્જા સુરક્ષા, વ્યાપાર નિવેશ, સ્વાસ્થ્ય સેવા, પરિવહનમ, નવીકરણીય ઉર્જા ઇત્યાદિષુ ક્ષેત્રેષુ ભવિષ્ય સહયોગસ્ય નૂતન માર્ગાણાં અન્વેષણમ ચ ભવિષ્યતિ. રોડ્રિગેઝ વર્યઃ ભારતદેશસ્ય 5 દિવસીય યાત્રાયાં હ્યઃ નવદિલ્લીં સમાગચ્છત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવોચત યત કૃત્સ્નેહી વિશ્વે યોગસ્ય લોકપ્રિયતા તીવ્રગત્યા વર્ધમાના વર્તતે. એકસ્મિન સામાજિક આંતરજાલીય પટલે એકેન સંદેશેન પ્રધાનમંત્રીણા સંસૂચિતમ યત અદ્ય પ્રથમ વૈશ્વિક યોગાસન પ્રતિયોગિતાયાં સહ આભાસીય માધ્યમેન સંમિલિતો ભવિષ્યતિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અદ્ય સાયંકાલે ત્રિપુરા રાજ્યસ્ય 2 દિવસીય યાત્રાયાં અગરતલા નગરં પ્રતિ ઇષ્યતિ. યાત્રાવધૌ શ્રી શાહ પુષ્પવંત પેલેસ ઇત્યસ્ય શિલાન્યાસ સમારોહે ભાગમ ગ્રહીષ્યતિ. લંકામુરા સ્થિતે સીમા સુરક્ષાબલસ્

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમની નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકત્ર કર્યા છે. તેમણે તેને વૈશ્વિક રમત તરીકે યોગ આસનના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરશે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56ના અપગ્રેડેશન હેઠળ દમાસિયા બિટાડા અને નસારપુર મલોથા સેક્શનને 4 લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. આ અપગ્રેડેશનથી આદિજાતિ જિલ્લાઓની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી હજીરામાં 149 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 6 લેન અંડરપાસ અને ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરશે, જેથી ભારે વાહનોની અવરજવર સુગમ બનશે. આ વિકાસ કાર્યોને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશે. કાયદાનો ભંગ કરી રાજ્યમાં આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા તત્વોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઈપણ ખૂણે રહેલા ઘૂસણખોરોને ઝડપી લેવાશે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 662 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું.
1: અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે.
0: ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ખોટા દસ્તાવેજો પૂરો પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં ઓપરેશન

0: હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી અને એલસીબીની અલગ અલગ ટીમોએ જિલ્લામાં હાથ ધરેલ તપાસ અભિયાન દ્વારા પોલીસને મળેલા ઇનપુટના આધારે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓની અટકાયત થઈ છે. હાલ તેમના દસ્તાવેજો અને ઓળખ સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી જેડી વાઘેલાએ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
1: અરવલ્લી જિલ્લાના 13 જેટલા ઇસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: બેબીસિયા વાયરસના કારણે સિંહોના જીવન સામે ખતરો ઉભો થવાની શક્યતાઓ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા જંગલ વિસ્તારને લઈને પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સિંહોના બીજા મહત્વપૂર્ણ નિવાસસ્થાન ગણાતા પોરબંદરના બરડા જંગલમાં 17 જેટલા સિંહો મુક્તપણે વિહાર કરી રહ્યા છે. ગીરમાં સર્જાયેલી પરિસ્થિતિના પગલે બરડા વિસ્તારમાં પણ વન વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. બરડા જંગલમાં વસવાટ કરતા તમામ સિંહોના હેલ્થ ચેકઅપ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હાલ કોઈપણ સિંહમાં બેબીસિયા વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી. બેબીસિયા વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર વન વિભાગ દ્વારા સ્ટાફ ટ્રેકરની ટીમ, વેટરનરી ડોક્ટરો તથા અન્ય કર્મચારીઓ સતત વનમાં રહી સિંહોની હિલચાલ અને આરોગ્ય પર નજર રાખી રહ્યા હોવાનું રાઉન્ડ ફોરેસ્ટ આરબી કારેણાએ જણાવ્યું હતું.
2: અમારા બરડાની અંદર 17 સિંહ આવેલા છે. આ વાયરસના હિસાબે અમારી સતત પેટ્રોલિંગ, સિંહને અલગ અલગ આરએફઓ સાહેબે, એસીએફ સાહેબ, ડીસીએફ સાહેબે અલગ અલગ ટીમો પાડેલી છે. સતત પેટ્રોલિંગ અમે સિંહો માથે કરી રહ્યા છીએ. અમને કઈ તાત્કાલિક એવું કઈ જણાય તો અમે તાત્કાલિક વાયરલેસથી અથવા ફોનથી ઉપલી કક્ષાએ અમારા અધિકારીને જાણ કરી અને કાયદે હેરીનું મોનિટરિંગ કરીએ છીએ. હાલની તકે 17 સિંહ આવેલા છે નાના મોટા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અલાયદા સર્વિસ કમિશન રેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઉભી કરવાનો નિર્ણય થયો છે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશન રેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા
3: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આજે અંતિમ દિવસ છે. જ્યારે રાજ્યની શાળાઓમાં બંને રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં 84,000 બેઠક સામે 77,925 વિદ્યાર્થીને એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી. ગઈકાલ સાંજ સુધીમાં કુલ 73,193 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં 11,155 જગ્યામાંથી 5,814ને સીટ એલોટ કરાઈ છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
4: वर्षा का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है. इसमें जो 4 से लेकर 9 जून तक का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का दुख का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा. जो पवन का स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં સન્માન સમારોહમાં વાર્ષિક પુરસ્કારો અને એવોર્ડ એનાયત કરાયા હતા. વિવિધ કેટેગરીમાં સિનિયર મેન્સમાં

0: સીવીએમ એફસી ચેમ્પિયન સિનિયર વિમેન્સમાં, એસએજી એફએ ચેમ્પિયન અંડર 17માં, એસજીવીપી એફસી ચેમ્પિયન અંડર 15માં, એસએજી એફએ ચેમ્પિયન અંડર 13માં બરોડા એફએ ચેમ્પિયનને એવોર્ડ એનાયત કરાયા હતા, જ્યારે સારું પ્રદર્શન કરનારા અમદાવાદને ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનનો એવોર્ડ એનાયત કરાયો હતો, જ્યારે ક્લબ કેટેગરીમાં એઆરએ એફસીને સૌથી વધારે ટુર્નામેન્ટ જીતવા બદલ સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત અન્ય કેટેગરીમાં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરીએ રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પૌડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ ભક્તિ રચનાથી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો 999-8389-833 999-8389-833

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

અનુપ જલોટાના સ્વરે ગવાયેલા અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21નું મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. એક અહેવાલ સાંભળીએ.
1: સુશ્રી ડેલ્સી રોડ્રિગીઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગી. ઇનમેં ઉર્જા સુરક્ષા, વ્યાપાર ઓર નિવેશ, દવાઈયાં, સ્વાસ્થ્ય સેવા, પરિવહન ઓર નવીકરણીય ઉર્જા જૈસે ક્ષેત્રો મેં સહયોગ બઢાને પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કિયા જાયેગા. વેનેઝુએલા કા પ્રતિનિધિમંડલ ભારત કે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ ઓર ઓટો સેક્ટર સે જુડે વિભિન્ન સ્થળોં કા ભી દૌરા કરેગા. ઇસકા ઉદ્દેશ્ય ભારત કી તકનીકી ઓર ઔદ્યોગિક ક્ષમતાઓં કો સમજના ઓર સહયોગ કે નયે અવસર તલાશના હૈ. વિદેશ મંત્રાલય ને કહા હૈ કે ભારત ઓર વેનેઝુએલા કે બીચ મૈત્રીપૂર્ણ સંબંધ હૈ. ઇસકા આધાર ઉર્જા ક્ષેત્ર મેં સહયોગ, વ્યાપાર ઓર વિકાસશીલ દેશો કે પ્રતિ સાધા પ્રતિબદ્ધતા હૈ. અનુપમ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે અજીત વર્મા.
0: ઉલ્લેખનીય છે કે સુશ્રી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અગાઉ તેમણે 2015માં વિદેશમંત્રી તરીકે અને 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લીધી હતી. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર ગઈકાલે રાત્રે 2 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રીમતી કુપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની મુલાકાત ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોક સાવન ફોમ વિહાનને નવી દિલ્હીમાં યોજાયેલી ભારત લાઓસ સંયુક્ત આયોગની 10મી બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, આરોગ્ય, ઉર્જા, ડિજિટલ કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને લાઓસ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસાના આધારે ઊંડા સભ્યતા સંબંધો ધરાવે છે. લાઓસના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવા અને બંને દેશો વચ્ચેના 7 દાયકા જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રિપુરાની 2 દિવસની મુલાકાતે અગરતલા પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ

0: લક્ષ્મણવંત પેલેસ હોટલનો શિલાન્યાસ કરશે અને લંકામુરામાં સરહદ સુરક્ષાદળ આઉટપોસ્ટની મુલાકાત લેશે. શ્રી શાહ રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વહીવટી અને સુરક્ષા બાબતો પર ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મેઘાલયના શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રવાસન, કૃષિ અને બાગાયત, રોકાણ, રમતગમત, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને હસ્તકલા જેવા ક્ષેત્રોની ચર્ચા પણ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા ઉત્તર પૂર્વીય વિઝન પ્લાન 2047 પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યમંત્રી સુકાંત મજમુદાર, 8 પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં શરૂ થશે. 2 દિવસીય બેઠકમાં ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા સહિત 11 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. એક અહેવાલ સાંભળીએ.
1: इस सम्मेलन के दौरान काशी के विश्व प्रसिद्ध जीआई टैग प्राप्त और ओडीओपी यानी एक जिला एक उत्पाद की एक विशेष प्रदर्शनी का भी आयोजन किया जाएगा. प्रदर्शनी में 6 कारीगर, वाराणसी की समृद्ध शिल्प परंपराओं का प्रतिनिधित्व करने वाले 6 अनूठे उत्पादों का प्रदर्शन करेंगे. ये उत्पाद काशी की सदियों पुरानी कला, शिल्प कौशल और सांस्कृतिक विरासत के जीवंत प्रतीक हैं. प्रदर्शनी के माध्यम से विदेशी प्रतिनिधियों को न केवल इन उत्पादों की विशिष्टता से परिचित कराया जाएगा बल्कि स्थानीय कलाकारों और कारीगरों को भी वैश्विक बाजार में अपने उत्पादों को प्रदर्शित करने का अवसर मिलेगा. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: नवी दिल्ली ना मालविया नगर में एक होटल में लागेली आग में 21 लोगों ना मौत थया. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેસ નોંધી બિલ્ડિંગના માલિક લેવિકેશ બજાજની અટકાયત કરી છે. દરમિયાન દિલ્હી સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: दिल्ली पुलिस ने दक्षिण दिल्ली के मालवीय नगर में होटल में आग लगने की घटना में गैर इरादतन हत्या के आरोप में FIR दर्ज किया है. इस हादसे में कम से कम 21 लोगों की मौत हो गई, 26 लोगों का अभी इलाज चल रहा है. दिल्ली नगर निगम ने भी घटना की जांच के आदेश दिए हैं. दिल्ली के उपराज्यपाल तरनजीत संधू ने कहा है कि कल से जिला मजिस्ट्रेटों, पुलिस उपायुक्तों और नगर निगम के उपायुक्तों की संयुक्त नेतृत्व में 1 महीने तक चलने वाला प्रवर्तन और रोकथाम अभियान शुरू किया जाए. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: હવામાન વિભાગે આજે કેરળ અને માહીમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અંડમાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તરાખંડમાં પણ દિવસભર વરસાદની આગાહી છે. પૂર્વી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાં આજે વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત 70થી વધુ દેશોના 500થી વધુ રમતવીરો ભાગ લેશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
3: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहुखेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. इस चैंपियनशिप के दौरान खिलाड़ी कला त्मक और लयबद्ध योग डिवीजनों के साथ साथ 7 आधिकारिक योग श्रेणियों में हिस्सा लेंगे, जहां वैश्विक निर्णायक मानदंडों के तहत उनके बल, लचीलेपन, संतुलन, सहन शक्ति और सटीकता का मूल्यांकन किया जाएगा.

0: खून, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 6:40 વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમાંગીની સોનારા.
2: સંદેશ પ્રથમ પાને લખે છે, ટ્રમ્પને ભારત સહિત 60 દેશ ઉપર નવા ટેરિફની તૈયારી. દિલ્હીની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મોત. દિવ્ય ભાસ્કરની હેડલાઇનમાં દિલ્હી આગની ઘટના છે. ગુજરાત સમાચાર લખે છે, ટ્રમ્પને શુરાતન ચડ્યું, ભારત પર 12.5% ટેરિફની તલવાર.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીય નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: Orange alert for heavy rain in Kerala and Mahi today. First World Yogasan Sports Championship to begin today in Ahmedabad. Prime Minister Narendra Modi to join the event. And in football, India advanced to the final of SAF Women's Championship, beating Bhutan 1-0 in Goa. And with that, we end the morning news. Have a nice day.
1: Frequency modulation band 102.2 MHz per આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 8:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ગુલઝારની આ ગીત રચનાથી, જેને સંગીત આપ્યું છે એ આર રહેમાને. ગાયક કલાકારો છે ઉદિત નારાયણ અને મહાલક્ષ્મી અય્યર. ફિલ્મનું નામ છે દિલ સે.

0: પછી તો પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ.
0: પિઝા પાર્ટી.
2: યે.
0: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ.
3: ક્યાં જાય છે?
0: સાંભળ્યું નહીં? નો શેરિંગ.
2: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
4: કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે અભિજીત અને અલકા યજ્ઞિકના સ્વરે ગવાયેલ ચલતી ચલતી ફિલ્મનું. ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીતકાર છે જતીન લલિત.

મિત્રો, સમય અત્યારે સવારના 8:45 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ. કરસન સગઠિયા અને સાથીદારોના સ્વરે ગવાયેલ ડોર ફિલ્મનું. સંગીતકાર છે સલીમ સુલેમાન અને ગીતના શબ્દો છે મીર અલી હુસેનના.

આજના ચિત્રલોક કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરે ગવાયેલ મુજસે શાદી કરોગે ફિલ્મનું ગીત. આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

પ્રસ્તુત છે એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે આશિકી, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે, ગીતકાર છે સમીર. આજના કાર્યક્રમમાં વિવિધ ગીતો સાંભળશો અનુરાધા પડવાલ, ઉદિત નારાયણ અને કુમાર સાનુના સ્વરે ગવાયેલા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ,
4: ક્યાં જાય છે?
1: સાંભળ્યું નહીં?
4: નો શેરિંગ.
3: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો 999-8389-833 999-8383

અંતિમ ગીત સાથે જ આજનો એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મનું નામ હતું આશિકી, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે, ગીતકાર હતા સમીર. કાર્યક્રમના વિવિધ ગીતો આપે સાંભળ્યા અનુરાધા પોડવાલ, કુમાર સાનુ અને ઉદિત નારાયણના સ્વરે ગવાયેલ. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ આ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સાથે.

ગીતકાર જુનૈદ વસી, સંગીત ચિરંતન ભટ્ટ, જુબિન નોતિયાલ અને નીતિ મોહનનો સ્વર છે ફિલ્મ જોલી LLB 2.

ગીતકાર કુમાર, સંગીતકાર વિશાલ શેખર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રેયા ઘોષાલ અને સોના મહાપાત્રાના સ્વરમાં આઈ હેટ લવ સ્ટોરીઝ ફિલ્મનું ગીત. અને આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સુગમ સંગીતના કાર્યક્રમમાં આજે અતુલ વૈષ્ણવના સ્વરમાં કેટલાક ગીતો પ્રસ્તુત છે. સૌ પ્રથમ સાંભળીએ દેવાનંદ સ્વામીની આ શબ્દરચના.

સંત કબીરની રચના આપ સાંભળી રહ્યા હતા અતુલ વૈષ્ણવના સ્વરમાં. સુગમ સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું. થોડી જ વારમાં બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રારંભિક ઘટાડા બાદ શેરબજારમાં સુધારો, સેન્સેક્સ અને નિફટીમાં સામાન્ય વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નિયમિતપણે યોગ કરવાનો આગ્રહ કરતા કહ્યું કે યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવીને વ્યક્તિ સંતુલિત, સ્વસ્થ અને ઉર્જાવાન જીવન જીવી શકે છે. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યવેટ કૂપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. નવી દિલ્હીના માલવીય નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 4 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. અમેરિકી સંસદમાં પ્રતિનિધિ સભાએ ઈરાન યુદ્ધ નીતિને રોકવા માટેનો ઠરાવ

કર કર્યો. ઇઝરાયેલ અને લેબનોન યુદ્ધવિરામ અને પાયલટ ઝોન બનાવવા પર સહમતી થઈ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઓસ્ટ્રિયા, કિર્ગિસ્તાન, પોર્ટુગલ, ત્રિનિદાદ અને ટોબેગો અને ઝિમ્બાબ્વેને સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો તરીકે ચૂંટ્યા. બાંગ્લાદેશમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 90 લોકોના મોત ઓરીના કેસથી થયા હોવાની પુષ્ટિ, જ્યારે 511 શંકાસ્પદ કેસ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય શાખા એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે કંબોડિયામાં યુપીઆઈની સ્વીકૃતિ શરૂ કરવા માટે એકલેડા બેંક પીએલસી સાથે ભાગીદારી કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત આજે સવાર સુધીમાં 501 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી. કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ ડી કે શિવકુમારને અભિનંદન પાઠવ્યા. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જીએલએન સ્ટેડિયમ ખાતે સાયકલિંગ રાઇડ સાથે વિશ્વ સાયકલ દિવસ 2026ની ઉજવણી કરી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજથી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આજે અમદાવાદમાં આયોજિત વિશ્વની પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં આપશે હાજરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપને સૌપ્રથમ સંભળાવીએ મેં ખિલાડી તું અનાડી ફિલ્મનું આ ગીત. અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વર છે, હસરત જયપુરીની શબ્દરચના, અનુ મલિકનું સંગીત.

કિશોર કુમાર, એલિશા ચિનોય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મિસ્ટર ઇન્ડિયા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ જગજીત સિંહના સ્વરમાં આ ગઝલ.

આદનાન સ્વામીને આપ સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા માહિયા. હવે સાંભળીએ જીમી અને વસુધાને. ગીતના શબ્દો છે યે સારા જહાં.

જીમી અને વસુધાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત અને દમણની મુલાકાત લેશે. તેઓ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18 જૂને યોજાનારી રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા. વારાણસીમાં આજથી બ્રિક્સ સંસ્કૃતિ કાર્યજૂથની બીજી બેઠક શરૂ થશે. ઈડીએ મ્યાનમાર સોપારી દાણચોરીના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી મિઝોરમમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. અમેરિકી પ્રતિનિધિ સભાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાન સાથેના યુદ્ધના અધિકાર પર પ્રતિબંધ લાદ્યો. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો લાપતા. તેલંગાણાએ જર્મન રાજ્ય થુરિંગિયા સાથે સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ટેકનોલોજી, કૌશલ્ય તાલીમ, સ્ટાર્ટઅપ્સ અને જીવન વિજ્ઞાનને લગતા. નાસાએ મંગળ ગ્રહની પરિક્રમા કરતા તેના મેવેન અવકાશયાનના મિશનના અંતની જાહેરાત કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 501 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી. દેશમાં સેમીકન્ડક્ટર હબ તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 15થી વધુ પ્રજાતિના 3200

0: સૌથી વધુ વૃક્ષો ઉછેરવામાં સફળતા મેળવી. અરવલ્લીના મોડાસા પાસે રાજસ્થાન એસટી બસને અકસ્માત થતાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજથી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે. આજે અમદાવાદમાં આયોજિત વિશ્વની પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપમાં આપશે હાજરી. શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની પ્રથમ એક દિવસીય મેચમાં 41 રનથી જીત મેળવી. રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત ટ્રીબ્યુનલમાં સભ્યોની નિમણૂંક માટે સરકારે અરજી આમંત્રિત કરી. ભારતીય કુસ્તીબાજો આજથી મોંગોલિયામાં ઉલાનબાતર ઓપન રેન્કિંગ સિરીઝ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. અને ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0 હરાવીને એસએએફએફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. નમસ્કાર, આકાશવાણીના આ વિશેષ કાર્યક્રમ સુર સંગાતમાં આપ સૌનું સ્વાગત છે. શ્રોતા મિત્રો, ભારતીય શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરામાં તબલાની ધૂન ફક્ત એક વાદ્યનો અવાજ નથી, પરંતુ ભક્તિ, શિસ્ત અને સંસ્કૃતિની જીવંત અભિવ્યક્તિ છે. આજે આપણી સાથે એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે, જેમણે માત્ર તબલા વગાડવામાં જ પોતાનું સ્થાન બનાવ્યું નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓને સંગીત શીખવીને ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. આકાશવાણીના એ ગ્રેડ કલાકાર જેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાની કલા પ્રદર્શિત કરી છે અને તબલા શિક્ષણના ક્ષેત્રમાં પ્રેરણાસ્ત્રોત છે, એવા આદરણીય ગુરુ શ્રી મુંજાલ મહેતાજી, આપનું સ્વાગત છે આકાશવાણીના સ્ટુડિયોમાં.
1: ધન્યવાદ. આપ સૌએ મને 90મી વર્ષગાંઠ નિમિત્તે આકાશવાણીએ આમંત્રણ આપ્યું અને આ મોકો આપ્યો, અને અત્યાર સુધીની જે આકાશવાણીની સેવા છે તે બદલ હું આપ આકાશવાણી સ્ટાફ તથા સર્વેનો આભાર માનું.
0: તો મુંજલભાઈ, શરૂઆત કરીએ તબલાની યાત્રાથી. તમારી યાત્રા પરિવારથી શરૂ થઈ, તમે અમારા શ્રોતાઓને તમારા ગુરુઓ અને તમારા શરૂઆતના સંઘર્ષો વિશે શું કહેવા માગશો?
1: શરૂઆત મારી બાળપણથી જ હતી. ઘરમાં કાકા વગાડતા, પપ્પા વગાડતા, એટલે તબલાનું વાદ્ય પણ મારી પાસે હતું, તબલાની જોડી હતી, એટલે ઘરમાં નાનો હતો ત્યારથી તબલા વગાડતો હતો. ત્યારબાદ કાકાની સાથે જે સોબત થઈને જેમ રસ પડવા માંડ્યો અને મને જેમ જેમ રસ પડતો ગયો એમ એમ હું આગળ ઉસ્તાદો પાસે જવા માંડ્યો, જોવા માંડ્યો કે કેવી રીતે આ તબલાવાદન, આ ઉસ્તાદોનું તબલાવાદન શું છે, પરંપરા શું છે, કેવી રીતે ગુરુઓ પાસે શીખાય. તો એ શીખવાની મને લાલચ જાગી, સમજો, અને નાની ઉંમરમાં મને બેંકમાં જોબ મળી ગઈ. તો બેંકમાં જોબ મળી એટલે મારી પાસે થોડું પૈસાની આવક પણ થવા માંડી, એટલે ઉસ્તાદો અને બધું સરળ થઈ ગયું મારા માટે ઉસ્તાદો પાસે જવું.
0: જે તમે હમણાં પરંપરા ને એ બધી વાત કરી, તો તમે વિવિધ ઘરાનાઓ પાસેથી તબલા શૈલીઓ શીખી છે, તો આ વિવિધ શૈલીઓએ તમારા તબલા વાદનને કે

0: રીતે સમૃદ્ધ બનાવ્યું છે?
1: ખાસ તો એ જ કહેવાનું કે બાળપણથી જ હું તબલા વાદન શીખ્યો એ મારા કાકા પાસે, શ્રી કૌશિકભાઈ મહેતા પાસે. અને કૌશિકભાઈ મારા પપ્પાને શીખવાડતા અને બધા જોડે વગાડતા, એમ મારામાં આવ્યું અને હું જોતો ગયો. પણ પછી કૌશિક કાકા પાસે મારું લાગ્યું. મીન વાઇલ એવું થયું કે મને, હું ક્રિકેટ પણ સારું રમતો એટલે મને જોબ મળી ગઈ. જોબ મળ્યા પછી ત્યારે જ મને હિદાયત ખાન સાહેબનું તબલાવાદન અમદાવાદમાં મેં સાંભળ્યું.
0: અચ્છા,
1: હવે હિદાયત ખાન સાહેબનું તબલાવાદન અને મારા કાકાનું તબલાવાદન. હવે મારા કાકા વિશે વાત કરું, શ્રી કૌશિકભાઈ મહેતા વિશે, તો ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ જે આપણા આકાશવાણીના સ્ટાફ હતા અને અને ઉચ્ચ શ્રેણીના કલાકાર હતા અને વિદ્વાન, અને જેને મારા કાકા અને મારો પરિવાર માનતો હતો, અને સૌથી પ્રથમ અમદાવાદમાં આવ્યા ત્યારે આપણા ઘેર રહ્યા અને મારા કાકાને તબલાવાદન શીખવાડ્યું. તો અગત્યની વાત એ હતી કે એ તબલાવાદન મને સાંભળવા મળ્યું, પણ મારાથી રહેમાન ખાન સાહેબ જોડે જવાયું નહીં.
0: ઓકે,
1: કારણ કે કાકા જીવતા હતા. ત્યારબાદ હું સીધો ઉસ્તાદ હિદાયત ખાન સાહેબનું એક દિવસ મેં તબલાવાદન સાંભળ્યું અને એ સાંભળીને એટલો મંત્રમુગ્ધ થઈ ગયો કે હું દુનિયામાં આ માણસ જ્યાં હશે ત્યાં હું શીખવા જતો રહીશ. એટલે થયું શું કે જેવું જ એમનું તબલાવાદન પત્યું એ જગ્યાએ એમને મૂકવા જવાનો મોકો મળ્યો. હું મૂકી આવું કે હા, એ વખતે મારી પાસે મોટરસાઇકલ ને અંતે વાહન હતા મારી પાસે. આ વાત 1982 ની.
0: ઓહો,
1: એટલે મૂકવા ગયો. પણ રહેમાન ખાન સાહેબનું, ઉસ્તાદ હિદાયત ખાન સાહેબનું ઘરાનું એક
0: બરાબર,
1: એટલે મને ફાયદો એ થઈ ગયો. મને અજાણતા જ મેં એ વસ્તુ નક્કી કરી, પણ ફાયદો એક જ થયો કે ઘરાનું એક રહ્યું, એટલે વાદન શૈલી પણ એક રહી, જાણવા પણ એક વસ્તુ મળી બધી એક સરખી, અને એમાં મારું ઇમ્પ્રુવમેન્ટ વધારે થતું ગયું. હવે ત્યારબાદ શીખતો ગયો. લગભગ એ અમારી યાત્રા એમના મરણ સુધી, એટલે કે ના બોલાય પણ એમના ઇંતકાલ સુધી મારી જોડે જ રહ્યો, હું એમની જોડે જ રહ્યો અને ઉસ્તાદનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું. મીન વાઇલ જે રહેમાન ખાન સાહેબનું નહોતો મળ્યો, એ રહેમાન ખાન સાહેબ સામેથી, તમે જુઓ કે એક પવિત્ર કર્મ કોઈ પૂર્વજન્મના કર્યા છે કે ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ જેવા માણસ આઈન કે મુંજાલ ભાઈ આપકો પતા હૈ આપ કૌશિક ભાઈ કે બચ્ચે હો ઓર હમારે ઘર કે બચ્ચે હુએ, મેરે અંતિમ સમય હૈ તો મેં ચાહતા હું કે આપકો તબલા થોડા બતાય હમ, તો હું તો ધ્રુજુ ઉભો ઉભો એ વખતે કે તમે રહેમાન ખાન સાહેબ તમે આવીને. અને એ વખતે હું ગાંધર્વમાં તબલા શીખાવતો હતો, ત્યારે મને એમ થયું કે અરે બાપરે આટલો મોટો માણસ અને કેવા કર્મો મેં કર્યા છે અત્યારે ખબર પડે છે એ વખતે, એટલે હું તો ધ્રુજતો હતો. અને પછી મેં રહેમાન ખાન સાહેબનું સાનિધ્ય પ્રાપ્ત થયું, પણ બંને ઘરાના એક, એટલે મારામાં કોઈ વિશિષ્ટ પેલી પેલી જુદી ના પડી. પણ વિવિધ ઘરાનાની તમે વાત કરી તો અમારા ચાર ઘરાના મુખ્યત્વે દિલ્હી, અજાડા, ફરખાબાદ, લખનૌ. આજે ઉસ્તાદો જે છે એ એક જ ફેમિલીના જ છે બધા.
0: ઓકે,
1: દિલ્હી ઘરાનામાંથી છૂટા પડેલા બધા કલાકાર હોય, એટલે બધા ચારે ઘરાનાના માસ્ટર હોય, એટલે ચારે ઘરાના વિશે તાલીમ તમને પ્રાપ્ત થતી હોય.
0: બરાબર, આનો જે ડિફરન્સ છે તમે
1: એ જાણી શકાય, અને જાણી શકાય અને જાણ્યું, એ જાણ્યું ક્યાંથી, એ લોકો ગુરુ આપણને માર્ગદર્શન હોય. પણ એ જાણો ત્યારે જ કે જયારે તમને ચીજો શીખી, એ જરા એ લીખ લો, લખનૌ કા એક કાયદા હૈ છોટા સા હૈ મગર એ પરણ કાયદા હૈ લીખ લો. તો એ પરણ કાયદા આપણે, એટલે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પરણ કાયદા, કાયદા તો છે પરણ કાયદા, ગત કાયદા, રેલા કાયદા, લડી કાયદા, કાયદાના જે પ્રકાર છે એમણે બતાવ્યા માંડે. તો આ બધું જોવા માંડ્યું એટલે એમણે એમ કરતા કરતા આપણું વિઝન મળે.
0: એટલે આ થિયરી આખી તમને
1: આખી કે જો હું વગાડું છું એ પ્રેક્ટિકલી છે શું, તો એ સમજમાં ત્યારે જ આવવા માંડ્યું મને. અને ત્યારબાદ એ ખૂબીની વાત છે કે નંદન કાકાનું મને 1989 ઓમકારના સ્પર્ધામાં મેં વગાડ્યું ત્યારે નંદન કાકા હાજર.
0: અચ્છા,
1: અને એમણે એટલા બધા ખુશ થઈ ગયા. અને જ્ઞાતિમાં અમે બધા એક સરખા, એટલે જ્ઞાતિમાં અમે મળીએ, હું એમના આશીર્વાદ લઉં. પણ મારી હિંમત જ નહોતી થતી કે નંદન કાકાનું કહું, કારણ કે ઘરાનું પણ જોયું. પણ મારી ઉસ્તાદી તાલીમ અહીંયા ચાલતી હતી એટલે મને બહુ એવો એ ના થયો. પણ નંદન કાકાનું જેમ જેમ સાનિધ્ય પ્રાપ્ત થયું, એમને અમે જે વગાડતા હતા તેમાં જે સવાઈની જે રચનાઓ હતી,
0: ઓકે,
1: એ રચનાઓ વિશે મને સમજ જ નહોતી. અને સત્ય કહું તો મેં મારા ઉસ્તાદોને પણ પૂછ્યું કે દેખો મુંજાલ ભાઈ ઇસ પે કામ નહીં કિયા હમારામાં, કે એસા નહીં હમારે પાસ નહીં, ઓર સત્યમાં એવું છે કે આપણે એટલું કામ નથી કર્યું. મારે નિઝામુદ્દીન ખાન સાહેબ જોડે ઉસ્તાદ અને નયન ઘોષ જોડે, એટલે કમાલ નિઝામુદ્દીન ખાન સાહેબનો, મેં કમાલને આ સવાલ કર્યો. મેં કહ્યું ના આપને પાસ સવાઈ કી ચીજે હૈ કે નહીં કમાલ ભાઈ, એ તો કે નહીં મુંજાલ ભાઈ હમારે ઉસ્તાદોને કામ નહીં ગયા. તો એક દિવસ મને ક્લાસમાં નંદન કાકાએ બોલાયો અને કે સાંભળ તું આ ટુકડો યાદ કરી લે. મેં કહ્યું કે મને ટુકડા તો બધા આવડે છે ને, એમાંથી એક ટુકડો મને કહી રહ્યા છે, ધાતે ટતે ટ ધાગે ન તે ન ઘે ન, એમ કરીને એમણે સવાઈની આખી રચના સુંદર રીતે મને સંભળાવી. હું મંત્રમુગ્ધ થઈ ગયો, મારી પાસે હતી જ નહીં એ રચના. તો એ વિરચનાઓ મને એકદમ જ એમણે શીખવાડવા માંડી. અને તમે જુઓ કે હું કેટલો નસીબદાર છું, ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ આવે છે અને મને કહે છે કે હું તને એક ઘરના છોકરા તરીકે શીખવું છું, અને નંદન કાકા જેવો માણસ મને કહે છે કે તારી પાસે આ નહીં હોય, તારા ઉસ્તાદો પાસે આ નહીં હોય, તું લક,
0: યુ આર અમોંગ ધ ફ્યુએસ્ટ લકી પીપલ અરાઉન્ડ.

0: રાઇટ, તો આકાશવાણી સાથેનો તમારો જોડાણ એ ગ્રેડ કલાકાર તરીકે હતું, અને આકાશવાણી તમારી સંગીત યાત્રા અને ઓળખને કેવી રીતે મજબૂત બનાવી?
1: આકાશવાણી નાનો હતો ત્યારે અહીંયા આવતો તારો ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ, લક્ષ્મણ ફૂલપગારે ગટુભાઈ, પછી મોટા હમીદ હુસેન ખાન, બધાને મેં જોયેલા અહીંયા. અને અહીંયા આવું ત્યારે એ બધાને જોઈએ એટલે આપણે તો ડરના મારે એક નાના બાળક તરીકે, પણ એ લોકોએ મને એટલો સુંદર રીતે ટ્રીટ કરતા, અરે બચ્ચા આયો કોણ હો, તમારું નામ ક્યાં હૈ, કેસા હૈ, એ રીતે અમને ટ્રીટ કરતા. અને આકાશવાણીમાં વગાડવાનું જ્યારે મોકો મળતો ત્યારે એ લોકો પોતે માઇક સેટ કરતા, કઈ રીતે કરતા, મારે તો બહુ વગાડવાનું એમના ટાઈમમાં નહોતું મળ્યું મોકો, પણ જ્યારે હું અહીંયા આવતો ત્યારે એમનું વાદન હોય ને એવું હોય ત્યારે હું સાંભળતો, ટ્રાયો થતો તે વખતે. અને ટ્રાયો થાય એમાં ઉસ્તાદ રહેમાન ખાન સાહેબ, દિવ્યાંગભાઈ અને ગટુભાઈ, ત્રણે જણાનું તબલા વાદન હોય અડધો કલાકનું, 15 મિનિટનું, તો એ સાંભળવા મળતું હતું જ્યારે જ્યારે આવું મોકો મળતો ત્યારે હું આવતો.
0: ઓકે, તો આજે જ્યારે આકાશવાણી 90મી વર્ષગાંઠના ખાસ પ્રસંગે યુવા સંગીતકારો અને શ્રોતાઓ માટે તમારો શું સંદેશ?
1: એક જ સંદેશ, ખૂબ જ સારો સંદેશ, કે આકાશવાણીનું જે ગ્રેડ્યુએશન પ્રાપ્ત થાય છે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. મારા બાળકોને પણ હંમેશા, મારા શિષ્યોને પણ એ જ હું

0: દિવ્યાંગભાઈ અને ગટુભાઈ ત્રણે જણાનું તબલા વાદન હોય અડધો કલાકનું 15 મિનિટનું, તો એ સાંભળવા મળતું હતું. જ્યારે જ્યારે આવું મોકો મળતો ત્યારે હું આવતો.
1: ઓકે, તો આજે જ્યારે આકાશવાણી 90મી વર્ષગાંઠના ખાસ પ્રસંગે યુવા સંગીતકારો અને શ્રોતાઓ માટે તમારો શું સંદેશ?
0: એક જ સંદેશ, ખૂબ જ સારો સંદેશ, કે આકાશવાણીનું જે ગ્રેડ્યુએશન પ્રાપ્ત થાય છે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. મારા બાળકોને પણ હંમેશા, મારા શિષ્યોને પણ એ જ હું સલાહ આપું છું કે દીખ્યા શીખ્યા પરખ્યા. તમે જોયું એટલે મારી પાસે શીખવા આવ્યા, અથવા તો કોઈ સારા ગુરુજન પાસે શીખવા ગયા.
1: બિલકુલ.
0: શીખ્યા પછી તમે તમારી જાતને પરખો કે તમે ક્યાં છો. તમે શીખ્યા એટલે તમારો ગુરુ કે તું હાઈ ક્લાસ વગાડે એટલે હાઈ ક્લાસ છો નહીં, તમારી જાતને પરખવી પડે. તો તમારી જાતને જ્યારે પરખવાની આવે ત્યારે પરખવાની એવી એવી જગ્યાઓ છે કે ભાઈ સ્પર્ધાઓમાં લડો, અને બીજું છે માધ્યમ કે વિશારદને આ બધી એક્ઝામો આપો. ત્યાં તમને પેલા ગુરુજનો શું સલાહ આપે છે, ફેલ કરે છે, પાસ કરે છે, પાસ કરે છે તો કેમ પાસ કરે છે. અને ત્યારબાદ રેડિયો જેવી સંસ્થા ઉપર આવ્યા ત્યારે તમારું કેસેટ રેકોર્ડિંગ હિન્દુસ્તાનના મોટા મોટા કલાકારો સાંભળતા હોય અને એની ઉપરથી તમને ગ્રેડ પ્રાપ્ત થાય છે, તો તમે તમારી જાતને મૂલવણી અને તમારી જાતને કન્સિડર કરી શકો કે ના હું કંઈક છું. તો આકાશવાણીનો એ છેલ્લો અંતિમ પડાવ છે એવું મારું અંગત રીતે માનવું.
1: જી, તો ગુજરાત સરકાર દ્વારા તમને ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, તો આ સન્માન માટે તમારા માટે એકચ્યુઅલી એ સન્માન કેટલું મહત્વનું?
0: મહત્વનું ગુજરાત સરકાર, ગુજરાત એવોર્ડ તબલાવાદકમાં સુધીરકુમાર સક્સેના, નંદન કાકા, પછી જો શાસ્ત્રીય સંગીતમાં તબલાવાદન કલા ક્ષેત્રે મળ્યો હોય તો મને મળ્યો.
1: અચ્છા,
0: એટલે મારા માટે તો એ ગૌરવની પળ હતી. પણ ગૌરવની પળની સાથે સાથે આકાશવાણીની 90મી વર્ષગાંઠ નિમિત્તે એક જ વાત કહેવાની કે સૌથી પહેલા સમાચાર મને રેડિયો ઉપરથી જ મળ્યા.
1: અચ્છા,
0: એટલે રેડિયો ઉપરથી મને નહીં, હું તો ક્લાસ ચલાવતો હતો ત્યાં. મારી પાસે અંધ વિદ્યાર્થીઓ શીખતા હતા.
1: ઓકે,
0: એમાં અંધ શ્રી વસાવડા સાહેબ હતા, એમણે એકદમ જ ફોન આવ્યો ચાલુ ક્લાસમાં, ગુરુજી આપનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. એટલે મેં કીધું કે તમને કેવી રીતે ખબર પડી? ના, અત્યારે જ આકાશવાણી ઉપરથી પ્રસારણ ચાલી રહ્યું છે અને આપનું નામ બોલાય છે. હું માનવા તૈયાર નહીં, પણ પછી કન્ફર્મ કર્યું. અને મારા માટે એ નિમિત્ત પણ આટલી સુંદર ઘટના અને એ જે મને પ્રાપ્ત થયા સમાચાર મારે લાઈમ લાઈટ, તો એ મને આકાશવાણી તરફથી પ્રાપ્ત થયું.
1: તો મુંજલભાઈ, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને આપ મળ્યા છો અને રાજ્યપાલ દ્વારા પણ તમારું સન્માન કરવામાં આવ્યું હતું, તો શું તમે આ ખાસ ક્ષણોમાં કોઈ યાદગાર ઘટના શેર કરી શકો?
0: યાદગાર ઘટના એ જ કે આ રાષ્ટ્રપતિ ભવનમાં અમે જયારે ગયા ત્યારે મને એકલા નથી બોલાયો, ગૌરવ પુરસ્કાર લીધેલો. મોદી સાહેબ જયારે પ્રાઇમ મિનિસ્ટર થયા એટલે એમને એક ભાવ હતો કે બધા જુએ, એવો ક્યાંક નો ક્યાંક ભાવ હશે એવું મને માને કે અમને બોલાવીને ત્યાં શું કર્યું એમણે. જયારે પહેલી વાર અહીંથી રાજ્ય સરકારમાંથી ફોન આવ્યો કે તમારે ત્યાં આવવાનું છે, એટલે હું તમે તો ગમે કહું ભાઈ કોણ જો, ગમત ના કરો મારી જોડે. અરે નહીં નહીં, તમારી ટિકિટ બુક કરવાની છે. અમે ટોટલ પ્લેનમાં અમે લગભગ 15-20-20 જણા હતા.
1: ઓકે,
0: અને એ લોકો સિલેક્ટ કરે અને અમે ત્યાં રાષ્ટ્રપતિ ભવન ગયા, ત્યાં રાષ્ટ્રપતિને મળ્યા, રાષ્ટ્રપતિ રૂબરૂ મુલાકાત થઈ, બધાની જોડે હાથ મિલાયા તેમણે. અને ત્યારબાદ આપણા આનંદીબેન પણ ત્યાં હતા અને અમિત શાહ સાહેબ પણ ત્યાં જ હતા. એટલે એ અમારા માટે ગૌરવની વાત કે દરેક કલાકારોનું પર્સનલી સન્માન કર્યું હતું એમણે એ દિવસે.
1: હવે મુંજલભાઈ, આપ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓને પણ તબલા શીખવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે, તો એના વિશે થોડી વાત.
0: એટલે આ જે તમે કીધું ને કે તમે રાષ્ટ્રપતિને મળ્યા અને રાજ્યપાલ, તો રાજ્યપાલશ્રીએ મને ત્યાં સાબરમતી જેલમાં એ આપેલું મને.
1: ઓકે,
0: એટલે આપેલું કંઈક સન્માન કંઈ નહોતું કર્યું, પણ ત્યાં હું શીખવાડતો હતો એ રીતે મને એમણે સન્માનિત કર્યો. અને બીજું ખાસ, ઉપાસના સ્કૂલ તરફથી, એટલે ઉપાસના સ્કૂલ ઓફ મ્યુઝિક જે છે એના તરફથી, તો બીજું ખાસ એ કે જેલમાં જે હું કેદીને શીખવાડું છું, તો શરૂઆતમાં પહેલે દિવસે ગયો, મારી એક ભાવના તો હતી કે હું, કારણ કે શીખવાડવું એક મારું પેશન બની ગયું, સમજો. ક્રિકેટ રમતો, ક્રિકેટ રમતા રમતા મને બેંકમાં જોબ મળી અને એવી રીતે મળી છે કે ક્રિકેટ પણ એટલું સારું રમવું અને આ પણ સારું, પેરેલલ ચાલે. અને બેંક મને બોલાવી, ચાર બેંકે મને સામેથી કોલ કર્યા અને ચાર બેંક મને બોલાવી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક. ત્યારે મેં પહેલી જે મળી એમાં લીધી નોકરી, તો એ જે બેંકની જોબ મળી, ત્યાર પછી ધીરે ધીરે ધીરે મારા વાદનમાં, કારણ કે મારે રાણા કુંભ, સંકટ મોચન બધે વગાડવા જતો, પછી મર્યાદાઓ આવવા માંડી, કારણ કે નોકરી કરવી પડે. અને ત્યારબાદ મેં એક શીખવાડવાને શિક્ષક તરીકે મારી ગેમ ઓટોમેટિક જ, બાળકો આવતા ગયા, દોડતા ગયા, ઉઠાડતા ગયા મને સવારના પરમાં, ચલો કાકા શીખવાડો આમ તેમ, એટલે હું શીખવાડતો ગયો અને શિક્ષક બની ગયો. શિક્ષક બન્યા પછી એક બધું વિચાર આવવા માંડે કે અહીંયા શીખવાડું, અહીંયા શીખવાડું, તેમાં જેલનો એક મોકો મળ્યો મને ઉપાસના તરફ, તરત પકડ્યો, ત્યાં ગયો, ત્યાં જોયું તો કેદીઓ પણ અંદર ઇન્ટરેસ્ટેડ હતા એમાંથી. અત્યારે હા, તો કેદીઓને હું એક્ઝામ અપાવું છું. એવો અનુભવ થયો કે એ લોકોને કરવું છે અને એ લોકોને એટલી મજા આવે છે, આનંદ આવે છે, કારણ કે એક બે કલાક એ લોકો એમની બેરેકમાંથી છૂટા થઈને જયારે આવતા હોય, અને બધા 302ના કેદીઓ, એ 302ના કેદીઓ અને સાથે એનું આ આપણું આ કેરેક્ટર, શીખવા બેસે તારે ગુરુ તરીકે પ્રેમ આપતો હોય ત્યારે એ આખી વસ્તુ જ જુદી દેખાય, ત્યાં તમને
1: જુદી ફિલિંગ,
0: એક ફિલિંગ જુદી આવે. એ લોકો પિતા તુલ્ય આપણને ગણી

0: એટલું બધું એટલો લાગણીવશ થઈ જાય લોકો કે આનું હું એમ લોકોને બેટા કરીને જ બોલાવતો. જયારે બેટા શબ્દ મારા મોંમાંથી નીકળે, જો કે અત્યારે બધા બાળકોને એ અવસ્થા એ આવી ગઈ છે કે બેટા જ કહું, મારી દીકરીના દીકરા એટલા જ. પણ તો એ મારા માટે એ છે કે હું કદાચ એ લોકોમાં એક એવી ભાવના ઉભી કરી શકું અને શીખવાડી પડી શકું, એમનો સરસ સુંદર સમય એમને આપી શકું.
1: તો મુંજલભાઈ, તમે 1000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે, તો આજના યુવાનોમાં ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેનો રૂચિ તમે કેવી રીતે જુઓ છો?
0: બાળકોને તાલીમ આપી એ તો અપાઈ ગઈ, ખબર નથી પડી કે હું કે આપી રહ્યો છું કે કરી રહ્યો છું, પણ કરતા કરતા કરતા કરતા એટલા બધા પ્રેમથી બાળકો, કારણ કે મારો એપ્રોચ શી શિક્ષક થવું અને શિક્ષક થઈને શીખવાડવું, એક તબલા પ્લેયર શીખવાડે અને ઈશ્વરે શિક્ષક બનાવવા માટે, મને તો એવું લાગે છે કે ક્યાંક ગુણધર્મો જ એનામાં આપેલા હોય કે આને સારો શિક્ષક બનાવો, આને સારો તબલા પ્લેયર બનાવો. ઘણા સારા તબલા પ્લેયરો શિક્ષક નથી બની શકતા અને ઘણા સારા પ્લેયરો શિક્ષકે હોય છે, જેમ કે સુધીર કુમાર સક્સેના પંડિત નંદન મેં. તો આ લોકોને જોયું ત્યારે એમ થાય કે ના, એ લોકો શિક્ષણ ક્ષેત્રે જે બી કામ કર્યું સાથે સાથે એમાં મારાથી કંઈ વધારે થઈ ગયું હોય કદાચ, તો વધારે એકલા હાથે હું તો લડ્યો છું. સક્સેના સાહેબ MS યુનિવર્સિટી, નંદન કાકાના સપ્તકનો સપોર્ટ, મારે તો કંઈ જ નહીં, પણ બાળકોને મેં નજીક લાવ્યો, બાળકોને શીખવાડ્યા. અને જે મને તકલીફ પડી, તકલીફ તો શું, પણ શીખવા માટે એ દોર, મુંબઈમાં હું જવું, ટ્રેનમાં ના આવું, ટ્રેનમાં જ હું બધું પરવાની, ગુરુજીને ત્યાં જવા માટે ઈરાનીની હોટલમાં બેસી રહું અને બેસીને ત્યાં ચા પીવું કે 9 વાગે ત્યારે જ જવાય, અમદાવાદ ઉતરું તો 5 વાગે ઉતરી જાય, ચા પીતો પીતો કલાકો હું ત્યાં પ્લેટફોર્મ ઉપર કાઢું, પછી ધીરે ધીરે ઈરાનીની હોટલમાં બેસું અને ત્યાં 8:30 થાય એટલે ચાલતો ચાલતો ચાલતો દાદર સ્ટેશનથી વડાલા જઉં. વડાલા એમને સ્ટાફ ક્વાર્ટર્સ આપેલું, જવું અને ત્યાં એમની પાસે શીખવાનું શરૂ કર્યું. તો આ જે જર્ની છે એ કોઈ સામાન્ય જર્ની નથી, એ પૈસા ગજવામાં હોય સખત શીખવાની છે. તારે આજે 1000 બાળકો મારી પાસે શીખ્યા, એ લોકોને તકલીફ ના પડે એનું જ મેં ધ્યાન રાખ્યું. કે આપણું ગુજરાતી બાળક, ગુજરાતીને કઈ ખબર જ નથી, સમજો ગુજરાતી ફેમિલી જયારે મૂકી જાય છે ત્યારે એ લોકોને તબલા શું છે ખબર જ નથી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં ફર્સ્ટ નંબરે પ્રથમ નંબરે આવેલો કલાકાર વ્રજ પટેલ, કે જેનો ઉલ્લેખ અત્યારે એટલા માટે કરું છું કે પટેલ સમાજમાંથી આવતો અને ખેડૂત, બિલકુલ ખેડૂત, ટેલેન્ટેડ, એટલો સુંદર, અને હું એને શીખવાડું ત્યારે એના દાદા એને ના પાડતા કે ભાઈ આ તો મુસલમાનો, આપણે ના જવાય, હો આપણાથી આ કામ ના થાય, આ તો મુંજાલભાઈ એટલે કે મુંજાલભાઈ મહેતા, એમને એ પણ ખબર નથી કે મુંજાલભાઈ મહેતા એટલે હિન્દુ સમાજ અથવા તો આપણો સમાજનો. તો ક્યાંક નું ક્યાંક એ બધામાંથી બહાર કાઢી, મા બાપને કોન્ફિડન્સમાં લઈ, મા બાપ મારું ચરિત્ર જુએ અથવા તો બધું જોતા હોય છે અત્યારે, કે તબલા એટલે તો પૈસા મળે નહીં, તબલા એટલે તો આવી નોકરીનું કંઈ મળે નહીં, ને આ બધું ના શીખાય, આપણું નરગા બરગા આપણું કામ નહીં. તબલાનો બીજો પર્યાય જ નરગા છે, આ નરગા બરગા આપણું કામ નહીં,
1: એક્સ્ટ્રા કરિક્યુલર
0: બસ એવું પણ નહીં, એ પણ નહોતી એ અવસ્થા. આજથી 84-85 ની તમે અવસ્થા જો, 90-95 થી મેં શીખવાડવાનું ચાલુ કર્યું ત્યારે એ અવસ્થા નહોતી. 84-85 માં હું શીખ્યો ત્યારે 3 જ ઘરમાં તબલા વાગતા હશે અમદાવાદમાં. એક મોરે ફેમિલી કહેવાય અમદાવાદનું, કે મહારાષ્ટ્રીયન ફેમિલીમાં ગણો, એક અમે લોકો કરતા હતા, નંદન કાકા અને અમે લોકો, મારા કાકા લોકો, એટલે આવા 2-3 ફેમિલી જ મારું શીખવાડતા હતા. જ્યારે ત્યારે આવી રીતે એક બીડું ઝડપીને શીખવાડવાનું, એટલે બહુ નવું હતું ગુજરાતી સમાજને અંદર કોન્ફિડન્સ. અને અત્યારે એક એક્ટિવિટી તરીકે એક જોઈન્ટ થઈ ગયું કે ભાઈ બાળકને તબલા તો શીખવાડો. મહારાજ સાહેબો, જૈન મહારાજ સાહેબો તબલાને ચામડું હોય ના પાડતા હતા, અત્યારે જૈન મહારાજ સાહેબો એમ કહે છે કે તબલા શીખવાડો. તો પેલા કે આ ચામડું, ને કે ચામડું બામડું સારું, આ તો મોબાઈલ કરતા તો બહુ સારું છે. તો આખી એક આખી વિચારધારા બદલાઈ ગઈ અને એને વિદ્યાની રીતે સંસ્કાર કરી આપીને શીખવાડીએ બાળકોને.
1: બિલકુલ,
0: કારણ કે મેં સંસ્કાર સિંચવાનું કામ કર્યું.
1: તો મુંજલભાઈ, આજના ડિજિટલ યુગમાં જ્યાં સંગીતના સ્વરૂપો ઝડપથી બદલાઈ રહ્યા છે, ત્યાં યુવાનો માટે શાસ્ત્રીય સંગીત સુલભ બનાવવા માટે કયા પ્રયાસો કરવા જોઈએ?
0: પ્રયાસ કરવાની કોઈ જરૂર મને તો લાગતી જ નથી. એટલા માટે કે અત્યારે ઝૂમ ઉપર, એટલે કોરોના કાળ પછી આખો સીન બદલાઈ ગયો. પહેલા જે હું કહું છું, અત્યારે મેં તમને કીધું કે ટ્રેનમાં જતો, ટ્રેનમાં શીખતો, ઉતરતો, વાળેલ, એ હવે કોઈએ સ્ટ્રગલ કરવાની જરૂર જ નથી. હિન્દુસ્તાનનો મોટામાં મોટો કલાકાર તમને અત્યારે ઇઝીલી ઝૂમ ઉપર અવેલેબલ છે. અને આજે જે મેં સ્ટ્રગલ કરી, અને તમારે જ્યાં જ્યાં જેની પાસે શીખવું છે, તો કે ફી ભરો, 5000 રૂપિયા મારો ચાર્જ છે, કલાકનો ફલાણું સામે અવેલેબલ થઈ જાય. પહેલાં એ જમાનો નહોતો, તો એ બાળકોને અત્યારે લેવા માટે ઇઝી થઈ ગયું છે. હા, પણ મને એવું લાગે છે કે બાળકોએ ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરવું જ જોઈએ.
1: મુંજલભાઈ, તમારી સંસ્થા દ્વારા સ્થાપિત 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ખૂબ જ પ્રેરણાદાયક છે. એટલા મોટા કાર્યક્રમને સફળ બનાવવામાં સૌથી મોટો પડકાર કર્યો.
0: જ્યારે ગિનિસ રેકોર્ડનો મને વિચાર આવ્યો ત્યારે અહીંયા ગિનિસ રેકોર્ડ ઓલરેડી હું એક જણ જોડે કરતો હતો, જેણે 101 કલાક ગાયું. ધારી પંચમદા કરી એક છોકરી 101 કલાક ગાયું અને રાજ્ય સરકાર મોદી સાહેબે અંગત રીતે અમને બોલાવીને અમને જગ્યા પ્રોવાઈડ કરી કે તમે વડનગર ખાતે તમે આ રેકોર્ડ કરશો. જ્યારે એની જોડે મેં

0: એકાવન કલાક સતત વગાડ્યું ત્યારે મને એમ થયું, અને 51 કલાક મારા પુત્ર મંત્રાક મહેતાએ વગાડ્યું ત્યારે મને એમ થયું કે આ બાળકોને જો, અને એ વખતે મારા હાથમાં સર્ટિફિકેટ આવ્યું, ત્યારે મારી ઉંમર હશે 48 વર્ષ.
1: ઓકે.
0: ત્યારે મને એમ થયું કે મારે હવે આ કામનું શું આ સર્ટિફિકેટ, પણ આ સર્ટિફિકેટ બાળકોના હાથમાં તો એ લોકોને કેટલું કામ લાગે, એવો મને કંઈક વિચાર આવ્યો. એટલે મેં રિસર્ચ ચાલુ કર્યું અને કીધું કે હવે થઈ શકે સમૂહ તબલા વાદન એક સાથે બધા છોકરાને બેસાડી, અને લગભગ નહીં 100% કહું છું કે સૌથી ભારત દેશમાં સૌથી પહેલો રેકોર્ડ મેં જ કર્યો. એ પહેલા એક જણે 51 કરી નાખ્યો ખબર પડી એટલે, પણ એ રેકોર્ડ નહોતો, એક નામ હતું. આ 350 છોકરા, 314 છોકરા સાથે અમે છોકરાઓને તાલબદ્ધ રીતે શીખવું. હવે જે તાલબદ્ધ અને લયબદ્ધ રીતે શીખવવું એ બહુ ગંભીર ઘટના હતી મારા માટે, ચેલેન્જિંગ શબ્દ. મને એવું લાગ્યું કે કદાચ હું પડી ના જઉં શીખવાડતા, કારણ કે ટોટલી મારે 314 છોકરા ભેગા કરવાના,
1: પ્રેક્ટિકલ
0: નહોતું. કારણ કે મારી પાસે હતા 125 છોકરા, સપ્તક પાસે ગયો, ફલાણા પાસે ગયો, સીએન હાઈસ્કૂલમાં ગયો, ગુજરાતમાં વાત નાખી કે ભાઈ મારે 314 કરવા છે, કેવી રીતે કરીશ હું, છોકરાઓ મને એટલા તો કરો, મારી પાસે 125. જ્યારે મેં બીડું જોડ્યું ત્યારે 70 જેવા મારી પાસે, માર સપ્તકમાંથી બધા ધીરે ધીરે તૈયાર થયા. બધાને એમ કીધું કે તમારી પાસે હું પૈસા નહીં લઉં, તમે આવો, કારણ કે મારે કરવું હતું. એ ગાણપણ હતું, અને આ ગાણપણ જ મને આ જગ્યા કદાચ અહીંયા આપની સમક્ષ લાવ્યો છે, આકાશવાણી ઉપર મોકલ્યો. અને એ જે 314 છોકરા ભેગા કરવાની જે સ્ટ્રગલ હતી એને મારા માટે સૌથી વધારે મહત્વની હતી. પણ પછી એવું થયું કે ખબર પડી એટલે લાઈન લાગી, જે 250 છોકરા માર થતા હતા એની સીધા 314 ને પછી મારે ના પાડવી પડી. તો આ સંઘર્ષ આ હતો. પૈસા તો મને સરકારે આપી દીધા, સરકારે તો કીધું કે તમે ગો એટ, અને સરકારે બી ડિક્લેર કર્યા એ વખતે ભાગ્યશ ઝા સાહેબ હતા અને બધા, અને એ લોકોએ ડિક્લેર કર્યા અને મારું એ સરસ રીતે એ રેકોર્ડ સ્થાપિત થઈ શકે.
1: સરસ. તો તમે તબલા શિક્ષણ પર પુસ્તકો પણ લખ્યા છે, તો પાઠ્ય પુસ્તકોમાં યોગદાન આપ્યું છે, એટલે સંગીત શિક્ષણ માટે તમારું વિઝન શું છે?
0: હા, એટલે એ જ વિચાર આવ્યો કે જ્યારે જ્યારે હું બાળકો જ્યારે મારી પાસે આવતા ગયા એમને શીખવું છું અને એક્ઝામ અપાવી છે, બાળકોને એક્ઝામ જરૂર છે, વિશારદની એક્ઝામ મળે તો સ્કૂલોમાં નોકરી મળે છે. તો એ લોકો કોઈ એ જોતું નહોતું કે ભાઈ આ ઝાકીર હુસેન છે એટલે એમને નોકરી આપી દો. ઉસ્તાદ ઝાકીર હુસેન પણ નોકરી ના મળે જો તમે વિશારદ, કાયદો લાવી ગવર્મેન્ટ, જેવી કાયદો લાવી એટલે વિશારદની એક્ઝામ એ લોકોને કામ લાગવા માંડી. હવે વિશારદની એક્ઝામ હું જયારે બાળકોને અપાવું તો ઇન્ડિવિજ્યુઅલી 100 બાળક મારી પાસે શીખતા હોય તો ઇન્ડિવિજ્યુઅલી એ લોકોને થિયરી શીખવાડી મુશ્કેલ પડે. તો મેં કીધું કે આનું એક થિયરીનું પુસ્તક જ બહાર પાડો, અને એ ગાણપણે મને પુસ્તક તરફ પ્રેર્યો. અને દરેક વસ્તુમાં તમે ગાણપણ જ ગણો, આ બહુ અઘરી વસ્તુ હતી. 1000 પુસ્તક છાપીને 70,000 મેં રૂપિયા આપ્યા, અને ઘરમાં એ પુસ્તકનો ઢગલો આવ્યો તો વેચવા ક્યાં જઈશ? મારી પાસે તો એ જ મોટા મોટા હાયો. મેં કીધું આ વેચીશ કે મારા વાઈફ પૂછે, આનું મુંજાલ આપણે કરીશું શું? પણ ધીરે ધીરે 3 આવૃત્તિ એની છપાઈ અને છોકરાઓ લેતા ગયા.
1: એટલે એમાં શું હોય છે થિયરી?
0: એમાં ટોટલ થિયરી કે ભાઈ તબલાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ઘરાના આપણા કેટલા છે, બાળકોને પ્રારંભિક તમામ જ્ઞાન મળે. આ ઘરાના 6 ઘરાના છે, તો આ 6 ઘરાના કોણે સ્થાપ્યા ત્યારથી માંડી, તમે નાના નાના બાળકને પૂછો ને તો એને બોલશે આ ના એ લખનૌ ગઢમાં મોરદું કા બક્ષું કા, બધાને મોડે હોય. તો એ જે કોણે સ્થાપ્યા ત્યારથી અત્યારે હાલ કોણ કલાકાર કામ કરી રહ્યા છે એની માહિતી, ઉપરાંત તબલાના જે પૂછાતા પ્રશ્નો છે વિશારદને લગતા તમામ, કે તાલના રચનાના સિદ્ધાંતો કયા છે, શું છે તબલા વાદકના ગુણદોષ કયા, તમામ વસ્તુ આવરીને એક સુંદર પુસ્તક તૈયાર કર્યું અને થઈ ગયું. કર્યું કશું નથી, થયું જ છે બધું, અને થયું તો એ પુસ્તક થયું. તો અત્યારે ગીતા કો બધા એવું કહે છે કે ગીતાજી અને કુરાન જેવું આ પુસ્તક.
1: તો આ જે થિયરી છે અને પ્રેક્ટિકલમાં હું તમને અહીંયા કન્વર્ટ કરવાનું કહું તો તમારા અમારા શ્રોતા મિત્રો માટે જણાવશો કે શું થાય? એક્ઝેક્ટલી
0: ચોક્કસ કે થિયરી છે તો થિયરી જે શીખવાની છે એ પ્રેક્ટિકલને મદદરૂપ થાય છે, અને પ્રેક્ટિકલ જે શીખ્યા છે, આજે હું છોકરાઓને કહેવા તાલ બોલો અને ધાગે નાતી નાક ધે, જો તાલી ખાલી સાથે કરે છે તો આ તાલીનો પ્રયોગ ત્યારે જમે જ્યારે લખવા બેસો છો, તાલ લખો છો, લિપિબદ્ધ કરો ત્યારે એ તાલમાં તમારે એકચ્યુઅલ તમારે કહેવું પડે કે તમે કઈ રીતે તાલી આપી. તો તાલી આપી હતી, હા, તો 1 ઉપર તાલી, 5 ઉપર ખાલી. તો આ બધું એમને ત્યારે ખબર પડી ગયું, ને એ જે પ્રેક્ટિકલ કર્યું એ થિયરીમાં કામ લાગ્યું, થિયરી કરી એ પ્રેક્ટિકલમાં કામ લાગ્યું. સાથે સાથે વિવિધ રચનાઓ કે જે શીખ્યા છીએ એ વિવિધ રચનાઓ શીખવી પડે. તો હવે તમે એમ થાય કે બધા 90% લોકો એમ કે મુંજાલ મહેતા તમારા વાદન શૈલી જુદી, તમારી વાદન શૈલી આવી છે, પણ જયારે મંજન મહેતાનું બનારસ ઘરાણાની છાંટ દેખાતી નથી, તો બનારસ ઘરાણાની છાંટ ના જ દેખાય, કારણ કે એ વાદન શૈલી નથી શીખ્યો, પણ એના બોલ અને એની જે રચનાઓ હતી, જે વિવિધ રચના મારા ઘરાણામાં નહોતી અથવા તો મને નહોતી શીખવા મળી. નંદન કાકા પાસે ગયો નહીં, નંદન કાકા જ મને બોલાયો, એમાંય નસીબદાર છું, અને કહી દઉં કે મુંજાલ તારી પાસે આ રચના નહીં.

0: શીખ, એટલે હું આમ મને એમ કે કંઈ કંઈ હોઈ શકે, પણ ત્યારે એમણે સવાઈની એક સુંદર રચના હું આપની સમક્ષ રજૂ કરું છું.
1: બિલકુલ.
0: ધા દિન દિન ધા ધા દિન દિન ધા ધા તિન તિન ધા તક ધૈન દિન ધા તેટ તેટ ધા ઘે ન ધે ન ઘે ન ધા ઘે ન નાગા ન તે ટક ધા દેંગડ ધા ધા તે ટક ધા તિર કરતા દિન દિન નાગા ન તેટ તાગા ન તે ટક ધા ધા તિર કરતા તે ટક તથા દિન તક તક તક તક તક તક તક તક ધા જ્યારે આ રચના બોલ્યા મારા રૂમાળા ઉભા થઈ ગયા, કે મેં કીધું અરે બાપરે બાપ. અને નંદન કાકા મને શીખવાડી દીધી. ઉસ્તાદો પાસે શીખવા માટે એક ચેલેન્જ હતી. ઉસ્તાદોને મનમાં આવે અથવા તો ખુશ થાય ત્યારે બોલતા હતા, અને આ માણસ એકદમ સરળતાથી આવી સુંદર રચના બોલી ગયો તારા મારા માટે, એટલે એ રચના મને શીખવાડી. હવે સરસ ઘટના બની છે. એ રચના શીખવાડ્યા પછી બે દિવસ પછી ગયો, અલ્યા ત્યાં કરી. મેં કહું હા નંદન કાકા બોલું. તો કે બોલ. જેવો બોલ્યો એટલે માથે હાથ ફેરવતા હતા આમ, વાહ બેટા વાહ. કદાચ નંદન કાકા બેટા તરીકેનો જે શબ્દ વાપર્યો એ કદાચ મારા માટે, અને મારા ઉસ્તાદ ઇદાયત ખાન સાહેબ મને બેટા કહીને બોલાવતા હતા, મારા માટે ગર્વની લાગણી. તો મને કહે છે હવે આ રચના તું શીખ્યો તો એની સવાઈ કર. અરે સવાઈ છે એની સીધી કર. હવે કુદરતી આ રચના જે છે સવાઈની રચના છે, હવે એને સીધી રચના કરવાની. અને કુદરતી બે દિવસથી મારા મગજમાં એ જ ચાલ્યા કરે કે આને સીધી કરીએ તો કેવી રીતે વાગે. એવી સુંદર રચના છે કે એની મેં તો મારાથી સીધી થવા માંડી.
1: બિલકુલ.
0: તો કલાક જે પંડિતોની ઉસ્તાદોની રચનાઓ છે એ બધી તમને કહેતી હોય છે. તમે આનો શીખવાનો પ્રયત્ન ના કરો, ખુદ તમને ઉસ્તાદો કહેશે, ખુદ તમને ઈશ્વર આઈને તમને માં સરસ્વતી તમને એની મેતે જ તમારા અંદરથી જગાડશે. અને મારથી સવાઈની સીધી રચના એની મેતે થતી હતી અને એકદમ જ હું બોલ્યો એટલે એમને એમ કે આ નહીં કરી શકે. તો દા ધીન દિન દા દા ધીન દિન દા દા તું ધા તીટ તીટ ધાગે ને ધીન ઘે ને ધાગે ના નાગન આ ચાલની એક રચના એને સીધી કરી નાખી એકદમ. તો મારથી એમને એમ કુદરતી બસ મા સરસ્વતી કહેતી હોય અથવા તો ગુરુઓના આશીર્વાદથી આપણને એમ, કારણ કે રચના પોતે જ એવી સુંદર હોય. ધા દિન દિન દા દા દિન દિન દા દા તેન તેન તા તક દેન દે ધા તે તે તે ધા ગને તેને ઘેને તા ગને નાગ નતે ટકડ ધા દેન ગડ ધા ધા તે ટક ધા તે ટક દેન દેન નાગ નતે તે તા ગને તે ટકડ ધા ધા તે ટક ધા તે ટક તા ધા દેન તક તક તક તક તક તક તક ધા ધા તે તે તે ધા ગને દેન ગને ધા ગને નાગ નતે ટકડ ધા દેન ગડ ધા ધા તે ટક ધા તે ટક તા દેન દેન નાગ નતે તે તા ગને તે ટકડ ધા ધા તે ટક ધા તે ટક તા ધા દેન તક તક તક તક તક તક તક ધા ધા તે તે તે ધા ગને દેન ઘેને ધા ગને નાગ નતે ટકડ ધા દેન ગડ ધા ધા તે ટક ધા તે ટક તા આંખમાંથી આંસુ નીકળવાના જ બાકી હતા. તો એ શી ગુરુ આનુનમ ગુરુ. અને આ જે ભાવ કે મારા ઉસ્તાદ મને આગલે દિવસે શીખવાડે, અને મુંજાલ જરા પડકે સુના મુજે એ ગત. અને જયારે હું એ ગત સંભળાવું એને તો મારી સામે એમ બે ઘડી જોયા કરે, અને હંમેશા ઉસ્તાદ ઇદાયત ખાન સાહેબ મને કહેતા, મુંજાલ મેરે દોનો બચ્ચે છોટે હૈ, બચ્ચો કો યાદ કરવાના. મેં જો તુજે કરવાતા હું મેરે બચ્ચો કો યાદ કરવાના કરવાના મેં જો તુજે કરવાતા હું મેરે બચ્ચો કો યાદ કરવાના. એકદમ ઈશ્વરની જ્યારે વાત આવી છે ત્યારે એક છેલ્લી એક રચના સંભળાવી દઉં કે જે મને રચના રામદાસ પાગલદાસજીની છે. અને ગુરુએ જ્ઞાન આપ્યું તો જ્ઞાનથી જ અમારો મોક્ષ થઈ ગયો છે. તે તમામ ગુરુજનો અને જે ગુરુજનો શીખી ગયા છે તેમની ઉપર એક સુંદર રચના પંડિત રામદાસ પાગલદાસજીની છે, એ હું આપની સમક્ષ રજૂ કરું
1: છું.
0: છેલ્લે આ અને વિરમીએ આપણે. તો ધા દિન દિન દા દા દિન દિન દા દા તિન તિન શબ્દો કેવા સુંદર છે. દિન દિન દિન ગુરુ જ્ઞાન દાતા ગુરુ મોક્ષ દાતા કત્ત ધેટ કતા ગદી ગન ગદી ગન ધા ગદી ગન ધા ગદી ગન ગુરુદેવ પ્રણામ ધા. આ રચના છે. ધા દિન દિન દા દા દિન દિન દા દા તિન તિન તા દિન દિન દિન ગુરુ જ્ઞાન દાતા ગુરુ મોક્ષ દાતા કત્ત ધેટ કતા ગદી ગન ગદી ગન ધા ગદી ગન ધા ગદી ગન ગુરુદેવ પ્રણામ ધા. ગદી ગન ધા ગદી ગન ધા ગદી ગન ગુરુદેવ પ્રણામ ધા. ગદી ગન ધા ગદી ગન ધા ગદી ગન ગુરુદેવ પ્રણામ ધા.
1: વાહ મુંજલભાઈ, આપ આપના વ્યસ્ત સમયમાંથી આકાશવાણી માટે આટલો સમય કાઢ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: ખાસ તો મારા આકાશવાણીનો આભાર માનવાનો હોય કે આવો મોકો લોકો સુધી પહોંચવાનો આપ્યો. આપ સૌનો આભાર.

0: મોટી બહુ, આ તમારે નામ. આટલી પણ શું ઉતાવળ હતી?
1: અરે, અને નાની, આ તારા નામે, અને આ મારી ડિંગલીના નામે. પણ દાદી, હા, તમારા નામે
2: બધું જ.

0: કર, ફિક્સ ડિપોઝિટ બાદ દામા આમને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
1: શું શું બોલો શું?
2: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
5: અને હું છું અટલ શર્મા.
4: કેમ છો અટલબેન? મજામાં?
5: બસ મજા મજા. શું કઈક આમ વિચારોમાં ખોવાયેલા છો?
4: હા અટલબેન, મને એવો વિચાર આવે કે ઘણા લોકો આપણને એવા મળતા હોય છે કે જે બોલે કઈ અને કરે કઈ. આપણને એના વર્તન પરથી લાગે કે એ આવું કઈક કરશે.
5: અને એના માટે છે ને એક કહેવત છે.
4: હા હા.
5: કે હાથીના દાંત દેખાડવાના બીજા ને ખાવાના બીજા.
4: હા, ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. એટલે આવા લોકો તો આપણને મળતા જ હોય છે.
5: અને આ દાંતની જ વાત થઈ છે ને, તો દાંત એમ જોવામાં નાના લાગે પણ કેટલી બધી કહાવતો અને કેટલું બધું મહત્વ આપણા જીવનમાં છે.
4: અને અટલબેન, જયારે આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ ને ત્યારે વાતચીત કરતા સૌથી પહેલી નજર આપણી દાંત ઉપર છે.
5: કારણ કે એની સ્માઇલ કેવી છે. અને સ્માઇલ, તમારા દાંત સારા છે તો મનમોહક લાગશે.
4: અને કવિએ તો છે ને દાડમની કડી જેવા દાંત એવી પણ ઉપમા આપી છે.
5: એવું પણ આપણા સમાજમાં માનતું હોય છે કે ભાઈ 32 દાંત હોય તો બહુ, તો એ લકી કહેવાય. પછી વાંકા ચૂકા દાંત હોય તો લકી કહેવાય. એવું દાંત સાથે તો ઘણી બધી વાતો જોડાયેલી.
4: હા, અને અટલબેન આ દાંતની જે આપણે વાત કરીએ છીએ ને, તો દાંતની કાળજી પણ એટલી જ જરૂરી છે.
5: તો બહેનો ને મિત્રો સમજી જ ગયા હશે કે આજે આપણે આવી જ કંઈક વાત સહિયરમાં કરવાની છે.
4: અને દાંતની કાળજી કેવી રીતે લેવી, શું શું ધ્યાન રાખવું, આ બધી જ માહિતી આપવા માટે આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર સ્નેહબેન માટલિયા. આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
6: થેન્ક યુ સો મચ.
5: આજે સ્નેહબેન વાત કરવાના છે સ્વસ્થ દાંત સ્વસ્થ આપણે એ વિષય ઉપર.
4: તો આપણે વાતચીતની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એ વાત કરો કે આપણા દાંત સ્વસ્થ છે એ આપણને કેવી રીતે ખબર પડે.
6: આપણા દાંત સ્વસ્થ છે એ કેવી રીતે ખબર પડે, એ એક, તમે કાળજી કઈ રીતે ઘરે રાખો છો, તમે પ્રોપરલી બ્રશિંગ કરો છો, તમે ટાઈમ ટુ ટાઈમ તમારા ડેન્ટિસ્ટની વિઝિટ કરો છો. એવું જરૂરી નથી કે તમને કાંઈ તકલીફ થાય કે દુખાવો થાય તો જ તમે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈ શકો, પણ તમારા દાંતની કાળજી રાખવા માટે દર 6 મહિને કદાચ તમે તમારા ડેન્ટિસ્ટની એકવાર વિઝિટ કરો તો એ તમને એક સર્ટિફિકેટ આપી શકે કે હા, તમારા દાંત સરસ છે, સારા છે, અને આ જ રીતે તમે કાળજી મેઇન્ટેન કરશો તો તમે કોઈ ઇશ્યુ ભવિષ્યમાં અત્યારે દેખાતો નથી. પાછા 6 મહિને પાછા તમે એમને મળી શકો. અને ઘરે તમે 2 વખત બ્રશિંગ કરો છો, પ્રોપર ફૂડ લીધા પછી ગાર્ગલ કરી લ્યો છો, એની ચોકસાઈ મેન્ટેન કરો છો, તો આ રીતે તમને ખ્યાલ આવે કે તમારા દાંત ચોખ્ખા છે.
5: ડોક્ટર્સને મને પૂછવાનું એ મન થાય કે ભાઈ દાંત સ્વસ્થ હોય તો આપણા ઓવરઓલ સ્વાસ્થ્ય ઉપર એની શું અસર પડે છે, એટલે કે દાંતના સ્વાસ્થ્ય અને આપણા સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે?
6: યસ, આ બહુ જ સારો ક્વેશ્ચન છે અને આ બહુ મહત્વનો ક્વેશ્ચન પણ છે, કેમ કે ઘણા બધા લોકોને કદાચ એ આઈડિયા નથી હોતો કે દાંતને ઘણીવાર છે ને શરીરનો ભાગ ગણવામાં નથી આવતો.
4: બરાબર.
6: કેમ કે આપણી પાસે 32 દાંત છે એટલે કદાચ હું એક સાઈડથી નથી જમી શકતી તો હું બીજી સાઈડથી જમી લઈશ. એ બહુ રેગ્યુલર અમે જોતા હોઈએ છીએ અને લોકો એનાથી બહુ કમ્ફર્ટેબલ બી થઈ જતા હોય છે, પણ એ વસ્તુને નથી સમજી શકતા કે જ્યારે તમે એક સાઈડથી જ જમી શકો છો, બીજી સાઈડથી નથી જમી શકતા, તો એ નોર્મલ નથી. તમારે બંને સાઈડથી જમવું એટલું જ મહત્વનું છે, બંને સાઈડનો ઉપયોગ કરવો એટલો જ મહત્વનો છે. અને આપણું મોઢું છે એ એક એન્ટ્રી પોઈન્ટ છે. તમે કોઈ પણ વસ્તુ મોઢાની અંદર મૂકો છો એ તમારા મોઢા દ્વારા જ તમારા આખા શરીરમાં અંદર ટ્રાવેલ કરવાની છે. તો આની હેલ્થ, ઓરલ કેવિટીની હેલ્થ તમારી સારી હશે, તમારું મોઢું સારું હશે, તો ઓવરઓલ તમારી બધા હેલ્થ ને બધા ઓર્ગન્સ ને બધું મેઇન્ટેન રહેશે. એટલે એ બહુ મહત્વનું છે. એટલે તમને નાનામાં નાની તકલીફ પણ છે, તમે તમારા ડેન્ટિસ્ટને મળો અને એ નાના નાના પ્રોબ્લેમ્સના નાના સોલ્યુશન્સ તમે 100% મેળવી શકશો. પણ એ પ્રોબ્લેમને તમે જ્યારે ઇગ્નોર કરો છો અને પછી જ્યારે વધી જાય છે અને એ એક લેવલથી વધારે આગળ પહોંચી જાય છે ત્યારે એ નાના પ્રોબ્લેમ્સ નહીં, એ મોટા પ્રોબ્લેમમાં કન્વર્ટ થાય છે અને પછી એના આપણે મોટા સોલ્યુશન્સ કરવા પડતા હોય છે. તો નાનામાં નાની તમને તકલીફ જણાય તો તરત તમારા ડેન્ટિસ્ટ પાસે જાઓ.
5: તો સામાન્ય રીતે કેવી કેવી તકલીફ હોય છે કે જેને લોકો ઇગ્નોર કરતા હોય છે?

0: જેમ કે શરૂઆત થાય તો કે ક્યારેક ક્યારેક સેન્સિટિવિટી થાય છે, તો કે ઝણઝણાહટ થતી હોય, તો કે ઠંડુ લેવામાં થાય છે કે ગરમ લેવામાં થાય છે. હવે એ કેવું થયું હોય કે માઇનર એકાદ બે વાર થયું હોય અને પછી જતું રહ્યું હોય, એ 5 થી 10 સેકન્ડ પૂરતું જ થયું હશે અને પછી 15મી સેકન્ડથી એ પાછું નોર્મલ થઈ ગયું હશે. કોઈ પણ વ્યક્તિ એ જમી બી શકતા હશે, બધું નોર્મલ કરી બી શકતા હશે. એ એક વસ્તુ ઇગ્નોર થતી હોય છે. બીજી, નોર્મલ ખોરાક ભરાઈ જવો, કે ક્યારેક ક્યારેક મને રાઈનો દાણો ભરાઈ જાય છે કે કોઈ ફાઈબર ભરાઈ જાય છે, એવી કોઈ વસ્તુ તમારા દાંતમાં ભરાઈ જાય છે, તો એને ઇગ્નોર ના કરો. તરત જ તમે તમારા ડેન્ટિસ્ટને વિઝિટ કરો અને એમાં શેના કારણે આ વસ્તુ થાય છે એનું સોલ્યુશન કરી લ્યો, તો તરત સોલ્યુશન થઈ જશે, એ વસ્તુ આગળ વધતી તમે એને અટકાવી શકશો. તો એ બહુ મહત્વનું છે. આ બધું ઇગ્નોર થતું હોય છે, નોર્મલ પેઇન થવું, 10 સેકન્ડ માટે પેઇન થવું અને પછી એને ભૂલી જવું, એટલે આ બધી વસ્તુઓ ઘણીવાર ઇગ્નોર થતી હોય છે.
1: અને અટલબેન, માણસની એક ટેવ હોય છે કે ભગવાને આપણને ચાવવા માટે આટલા સરસ દાંત આપ્યા છે, પરંતુ એ જ્યાં સુધી નોર્મલી કામ કરતા હોય ને ત્યાં સુધી આપણે એના તરફ જોતા પણ નથી, ધ્યાન પણ નથી આપતા. અને જ્યારે કંઈક દુખાવો થાય ને ત્યારે આપણને એમ થાય કે હવે ન છૂટકે દવા લેવી પડશે કે ડોક્ટરને બતાવવું પડશે, ત્યારે જ આપણે બતાવતા હોય છીએ.
2: અને મને તો એમ લાગે કે ભાઈ જીવનમાં રસ ઉડી જાય દાંત સારા, કારણ કે તમે કંઈ ખાઈ નથી શકવાના, તમારી મનગમતી વાનગીઓ છે, તમે આરોગી ન શકો તો જીવનમાંથી રસ તો ઉડી જાય
1: અને ત્યારે એની સાચી કિંમત આપણને સમજાતી હોય છે. અને સ્નેહબેન, એક બીજો પ્રશ્ન પણ એ છે કે આપણો આ કાર્યક્રમ મહિલાઓ માટેનો છે, તો જેમ મહિલાઓના જીવનમાં જુદા જુદા શારીરિક માનસિક તબક્કા આવતા હોય છે અને એને અનુરૂપ બદલાવ પણ આવતા હોય છે, તો દાંત માટે શું એવું છે ખરા કે કોઈ તકલીફ થાય કે, તો એના વિશે થોડીક માહિતી?
0: યસ, ડેફિનેટલી. આજે ફિમેલની લાઈફમાં છે ને 2-3 ફેઝીસ એવા આવતા હોય, જેમ કે એક પ્યુબર્ટી છે. તો કે પ્યુબર્ટી એટલે શું? તો કે નાનપણ, હા, શરૂઆત થાય એ. બીજો એક આવે કે જ્યારે કોઈ ફિમેલ પ્રેગ્નન્ટ હોય છે તો એ દરમિયાન, અને ત્રીજું આવે એક મેનોપોઝ દરમિયાન. આ 3 તબક્કાઓ દરમિયાન ફિમેલના બોડીમાં હોર્મોનલ ચેન્જીસ ઘણા બધા થતા હોય. એ ચેન્જીસમાં માઇનર ઇમ્બેલેન્સ હોઈ શકે, ક્યારેક અમુક હોર્મોન્સ વધી જાય, અમુક હોર્મોન્સ ઘટી જતા હોય, અને એના કારણે છે ને જે તમે ઓવરઓલ બીજા શરીરમાં ઘણા બધા ચેન્જીસ અનુભવો છો, એ જ ઘણા બધા ચેન્જીસના અમુક ચેન્જીસ તમને તમારા મોઢામાં બી જોવા મળશે. જેમ કે પેઢા થોડા ફૂલી જવા, એની સાથે તમે સવારે ઉઠો અને નોર્મલ બ્રશિંગ કરતા હો, અચાનક તમને એવું લાગે કે થોડું મને બ્લીડિંગ થાય છે, ગમ્સમાંથી બ્લીડિંગ આવે છે, થોડા વધારે પડતા દાંત સેન્સિટિવ થઈ ગયા છે, કે પહેલા કંઈ જ નહોતું અને હમણાં થોડા ટાઈમથી મને એવું લાગે કે હું કંઈ પણ ઠંડુ ગરમ લઉં છું તો મને દાંતમાં ઝણઝણાહટ થાય છે. તો આ બધા જે હોર્મોનલ ફેઝીસ દરમિયાન જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એના કારણે આ નાના નાના ઇસ્યુઝ થતા હોય છે. તો આ ઇસ્યુઝને તમે ગભરાયા વગર એના સોલ્યુશન્સ કરી શકો છો. તમને લોકલ એપ્લિકેશન માટેની અમુક જેલ્સ આવતી હોય, અમે એ પ્રિસ્ક્રાઇબ કરી આપતા હોઈએ છીએ. બ્રશ, તો કે સોફ્ટ બ્રશ યુઝ કરો એ દરમિયાન, કે તમારા પેઢાને વાગે નહીં એવું, દાંતને વાગે નહીં, ઈજા ન કરે એવું. અને એની સાથે સાથે તમે દાંતની સફાઈ કરી નાખો, તો એ સફાઈથી પણ તમને ઘણા બધા સોલ્યુશન્સ તમારા મળી જતા હોય છે અને પ્રોબ્લેમ્સ દૂર થઈ જતા હોય છે. તો હેરાન થવા કરતા એના સોલ્યુશન્સ કરી લ્યો, તો એ તમારા માટે બેસ્ટ સોલ્યુશન રહેશે.
1: બરાબર. અને ઘણા લોકોને ચાવવાની રીત પણ જુદી જુદી હોય છે, તો સ્નેહબેન એના વિશે કહેશો કે કઈ રીતે ખરેખર ખોરાકને ચાવવો જોઈએ?
0: તમે જ્યારે મોઢામાં એક બટકું મૂકો છો, એક બાઈટ અંદર મૂકો છો, તો હંમેશા એવું પ્રિફર કરો કે તમે બંને સાઈડના દાંતનો ઉપયોગ કરો. કોઈ પણ એક સાઈડ ઉપર ચાવવાથી તમારા બીજા સાઈડના જોઈન્ટ ઉપર લોડ વધારે આવતો હોય છે, અને બંને સાઈડથી તમે ચ્યુ કરશો, ચાવશો વ્યવસ્થિત તમારા ફૂડને, તો એનાથી બધા જ દાંતને એક સરખું કામ મળશે અને એ લાંબા ગાળે તમારા માટે હંમેશા ફાયદાકારક રહેશે. આજે ભગવાને આપણને શું કામ 32 દાંત આપ્યા, કેમ 2 સાઈડ આપ્યા? તમે તમારું બોડીને ઉપરથી નીચે સુધી ડિવાઈડ કરશો, તમારી પાસે દરેક વસ્તુ જોડીમાં છે, મોસ્ટ ઓફ ધ બોડી પાર્ટસ. તો એનું એક રીઝન છે કે તમને દાંતમાં બી એ રીતે જ આવે, બંને સાઈડના જોઈન્ટ્સ આપ્યા છે, બંને સાઈડ દાંત આપ્યા છે, તો એ બંને સાઈડ ચાવવા માટે આપ્યા છે. જે જોઈન્ટ્સ આવે કાન પાસેના જોઈન્ટ, એ જોઈન્ટનું યુઝ અપ્રોપ્રિએટ થઈ શકે અને એક સરખો એની ઉપર લોડ આવે એના માટે છે. તો એ બહુ મહત્વની વસ્તુ છે કે તમે એક જ સાઈડથી ચાવતા ન રહ્યો, બંને સાઈડથી ચાવો.
2: આ તો કેવું છે કે આપણા જે મસલ ને આપણે ઉપયોગ ન કરીએ ને એ પછી નકામું થઈ જાય, તો દાંતમાં એવું છે. તો સ્નેહબેન, હવે એક

0: પ્રશ્ન એ થાય કે ખાસ કરીને જે બાળકો છે, આજકાલના બાળકોમાં દાંતની તકલીફો વધી રહી છે, તો એના કારણ શું છે અને માતા પિતાએ શું ધ્યાન રાખવું?
1: બાળકોમાં જે અત્યારે તકલીફો અમે જોઈ રહ્યા છીએ એ ઘણા પ્રમાણમાં વધારે છે. એનું મોટા મોટું કારણ છે ફૂડ હેબિટ્સ. ફૂડ હેબિટ્સમાં તો કે શુગરી ફૂડનું કન્ઝમ્પશન બહુ વધારે વધી ગયું. ચોકલેટ્સ છે, બિસ્કિટ્સ છે, આઈસ્ક્રીમ્સ
0: કોલ્ડ
1: છે,
0: ડ્રિંક્સ
1: કોલ્ડ
0: સિવાય.
1: ડ્રિંક્સ છે. આ બધી જ વસ્તુઓ તમે લિમિટેડ અમાઉન્ટમાં લ્યો છો તો કોઈ ઇશ્યુ નથી, પણ જ્યારે એનું કન્ઝમ્પશન એક લેવલથી વધારે વધી જતું હોય છે ત્યારે તમને પછી દાંતમાં એ શુગર છે એ દાંત ઉપર ચોંટે છે અને એનાથી જ પછી કેવિટીઝ ડેવલપ થાય છે. અને કેવિટીઝ ડેવલપ થાય એટલે એ પછી આગળ સડો વધે એટલે ટ્રીટમેન્ટ કરાવવાની ને દુખાવો થવાનો ને ઘણા બધા ઇશ્યુઝ એમાંથી થતા હોય છે. એક બીજી પણ એક માન્યતા છે કે બાળકોના દાંત જે છે એ તો પડી જ જવાના છે. તો પડી જવાના છે તો એનું કોઈ બહુ ઝાઝું મહત્વ નથી, ધ્યાન રાખવાની બહુ ઝાઝી જરૂર નથી કે નવા દાંત તો આવવાના જ છે ને. આ એક બહુ મોટી માન્યતા છે કે નવા દાંત આવવાના છે, એ વાત સાચી છે, પણ એ સમય કરતા વેલા જો પડી જશે તો એ આપણા માટે સારું નથી. સમય કરતા જ્યારે દાંત વેલા પડી જાય તો કેમ કે તમે એની કાળજી નથી કરી, તમે એની ધ્યાન નથી રાખ્યું, તો એ સમય કરતા વેલા પડી જાય અથવા ખરાબ થઈ જાય છે, તો પાછળના દાંત જે આવે છે એને પણ નુકસાન કરી શકે છે. તો આ બહુ મહત્વનું છે કે જ્યારે બાળકોના દાંતની કાળજીની વાત આવે તો અમે ઘણીવાર એવું જોતા હોઈએ કે પેરેન્ટ્સને અમે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરીએ કે હવે બાળકમાં આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, તો એમનો ફર્સ્ટ ક્વેશ્ચન એવો હોય તો પડી જ જવાના છે ને, તો ચાલશે. બટ એ નથી ચાલતું, એ કરાવવું જરૂરી હોય છે કે જ્યાં સુધી એનો સમય છે. જેમ કે અમુક દાંત છે 6-7 વર્ષે પડશે, અમુક છે એ 10-11 વર્ષે પડશે, અમુક છે 12-13 વર્ષે પડશે. તો એ જે પર્ટિક્યુલર દાંતની એજ જે ટાઈમે પડવા જોઈએ એ કરતા વહેલા ન પડે એના માટે એની કાળજી રાખવી. અને બાળકોને તમે 2 વાર બ્રશ કરવાની હેબિટ પાડો, ગાર્ગલ્સ કરવાની હેબિટ પાડો. કદાચ તમને એવું લાગે તો એક વખતનું બ્રશિંગ મધર કરાવે એ બેટર છે કે એ વોચ આઉટ કરી શકે. અને દર 6 મહિને તમારા બાળકને લઈને ડેન્ટિસ્ટને વિઝિટ કરો કે એકવાર જોઈ લે કે ભાઈ બાળકમાં કંઈ નાનો મોટો કોઈ ઇશ્યુ નથી આવી રહ્યો ને, કે ફિલિંગથી કે એનાથી થઈ જતું હોય તો એ ત્યાં જ આપણે અટકાવી દઈએ એને. અને બાળકને ભી આપણે અવેર કરી શકીએ. આજે બાળકો છે ને બહુ રિસેપ્ટિવ હોય છે, એટલા સરસ એ લોકોના રિસેપ્શન્સ હોય છે કે તમે એની સાથે વાત કરો ને એને સમજાવો ને તો ઘણીવાર બાળક જ એટલું અવેર થઈ જાય તો એ ખુદ જ એની કાળજી સારી રીતે કરી શકતા હોય છે.
2: અને આટલી બધી તમે વાત તો કરી કે આ રીતે દાંતની કાળજી રાખવી જોઈએ, પરંતુ સામાન્ય વ્યક્તિ કે જેને કંઈ તકલીફ નથી અથવા તો નોર્મલ લાઈફ જીવે છે, તો એ પોતાના દાંત સારા રાખી શકે, ભવિષ્યમાં તકલીફ ન આવી શકે, તો એના માટે કોઈક એવી ટિપ્સ આપો કે જેથી કરીને દરેક વ્યક્તિ પોતાના દાંતની કાળજી રાખી શકે. બ્રશિંગ કેવી રીતે કરવું, કેટલા ટાઈમે કરવું, એની પણ થોડી વાત કરો.
1: યસ, ઘરે આપણે જો કાળજી રાખવી હોય તો આપણે 2-3 વસ્તુઓ કરી શકીએ. એક, તમે 2 વાર દિવસમાં બ્રશ કરવાનું ચાલુ કરી દો, એક સવારે ઉઠો ત્યારે, એક રાતે સૂતા પહેલા. અને બ્રશ જ્યારે કરો છો ત્યારે બ્રશને મોશન્સ છે ને તમે એ રીતે સેટ કરો કે એ ઉપરના દાંત હોય તો ઉપરથી નીચેની તરફ મોશન જતા હોય અને નીચેના દાંત હોય તો નીચેથી ઉપરની તરફ મોશન જતા હોય. અને અંદરની સાઈડના દાંતનું ક્લિનિંગ પણ એટલું જ મહત્વનું છે, કેમ કે ખોરાક ખાલી બહાર જ નથી ભરાવવાનો કે બહાર જ નથી ચોંટવાનો, એ બધી જગ્યાએ ચોંટશે, તો બધી જગ્યાએથી એને ક્લિનિંગ કરવું જરૂરી છે. આપણે કચરાને બહાર કાઢવાનો છે તો એ મોશન્સ ઇમ્પોર્ટન્ટ છે, એ રીતે તમે બ્રશિંગ કરી શકો. અને બાળકોને પણ એવી જ હેબિટ પાડો. બીજું, તમે કોઈ પણ ફૂડ લ્યો છો, જમી લ્યો છો, તો એના પછી ગાર્ગલ કરવાની હેબિટ રાખો. તમે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ યુઝ કરવાની હેબિટ રાખો. અને ટૂથપેસ્ટનું અમાઉન્ટ આપણે આખા બ્રશની લાઈન કરવી જરૂરી નથી હોતી, પી સાઇઝ અમાઉન્ટ એટલે મગના કે ચણાના દાણા જેટલું ટૂથપેસ્ટ લેશો એ પણ એટલું જ સારી રીતે કામ કરશે, અને એનાથી વધારાની પેસ્ટની એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ હોતી નથી. આ રીતે તમે 2 વાર બ્રશિંગ કરી શકો, ફ્લોસિંગ કરી શકો. ફ્લોસ એટલે દોરા વડે 2 દાંત વચ્ચેથી સફાઈ કરવી, કે નાના નાના ફાઈબર્સ કોઈ ભરાઈ જતા હોય છે, કે રેસા જેવા ફૂડ આપણે જે લઈએ, કોબીનો રેસો છે, ધાણાભાજીનો રેસો છે, આવા બધા રેસા અંદર ભરાઈ જતા હોય દાંતમાં, તો તમે એને દોરા વડે 2 દાંત વચ્ચે દોરો પસાર કરી અને એને કાઢી શકો છો. તો આને ફ્લોસિંગ કહેવાય. તો રેગ્યુલર તમે ફ્લોસિંગ કરી શકો છો, એનાથી તમે મેઇન્ટેન કરી શકો છો. ફૂડમાં બને ત્યાં સુધી શુગરી ફૂડ ઓછામાં ઓછું લ્યો કે એનાથી ગ્રીન વેજીટેબલ્સ વધારે લ્યો, સેલેડ

0: પ્રિફર કરો ખાવાનું, સોતે વેજીટેબલ્સ ખાઓ, બીજા ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઓ, આ બધા ફૂડ તમારા માટે સારા છે દાંતની હેલ્થ માટે ને ઓવરઓલ હેલ્થ માટે. અને બાકી આ બધું તમે ઘરે કરી શકો છો, અને તમે જેવી હેબિટ કલ્ટિવેટ કરશો એવી જ તમારા બાળકો પણ જોઈને એ શીખશે, તો એ બી એ સારી હેબિટ્સ કલ્ટિવેટ કરશે.
1: બરાબર.
2: હવે ડોક્ટર્સ ને દાંતની જે એક સંભાળ રાખવાની વાત આવે છે ને, ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે, તો એવી પ્રમુખ કઈ કઈ ગેરમાન્યતાઓ છે કે જે તમે રોજબરોજ જેનો સામનો કરતા હોવ છો?

0: વાહ, સાથે મળીને આ સરસ મજાનું ગીત આપણે સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો એ આપ અમોને ઈમેઈલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. તો આ સાથે સહિયર કાર્યક્રમ પૂરો કરવાની આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

0: तो ये वही फिल्म थी, वही गाना था जिसका आपको इंतजार था। छबीली फिल्म का गाना था और आवाज अभिनेत्री नूतन की थी। जैसा कि हमने आपसे पूछा था कि आपको अभिनेत्री नूतन की कौन सी फिल्म सबसे अच्छी लगती है, आपके दिल के करीब है, तो हमारी एक साथी लिख रही हैं कि उनकी किसी एक फिल्म को चुनना तो बहुत मुश्किल है, लेकिन फिल्म सौदागर में उनका अभिनय मेरे दिल को छू गया। तो वहीं दूसरी सखी ने भी लिखा है कि नूतन की सौदागर मुझे बहुत अच्छी लगी, एक बेबस बेवा की शक्ति रूप का शानदार प्रदर्शन है। सच में साथियों, उनकी हर फिल्म में उनका क्लास अभिनय हम सभी के दिलों में आज भी बसा है। एक साथी ने लिखा है कि नूतन जी मेरे जन्म से पहले की अदाकारा हैं, परंतु उनकी कई पुरानी ब्लैक एंड व्हाइट फिल्में मैंने दूरदर्शन पर, ब्लैक एंड व्हाइट टेलीविजन पर देखी हैं और उनकी नई फिल्में सिनेमा हॉल में भी देखी हैं। वे सदाबहार अदाकार
1: जी અને પરિવહન મંત્રીઓનું પ્રતિનિધિમંડળ પણ છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેનેઝુએલાનું પ્રતિનિધિમંડળ ભારતની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓમાં સમજ મેળવવા અને સહયોગ માટેની તકો શોધવા માટે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટો ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક સ્થળોની મુલાકાત લેશે। ભારત ઉર્જા અને રોકાણના ક્ષેત્રોમાં વેનેઝુએલાના મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે। ભારતીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ ઉર્જા ક્ષેત્રમાં વેનેઝુએલામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને તેઓ તેમની હાજરીને વધુ વધારવા માટે તકો શોધ આતુર છે। આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે જોડાણને ગાઢ બનાવવાની અપેક્ષા છે। વિદેશમંત્રી એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્સ સાથે મુલાકાત કરી। સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે દીર્ઘકાલીન સંબંધો રહ્યા છે, જે ભવિષ્યમાં પણ યથાવત રહેશે। વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે। તેઓ સુરતમાં રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ESIC હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, અદ્યતન ગંદા

0: પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત ગુજરાત સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવો એરપોર્ટ ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહેમદાબાદ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત અને લાઓસ વચ્ચે ગાઢ સભ્યતા સંબંધો છે અને આ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોંગ સાવન ફોમવિહાનેનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાઓસની મુલાકાત દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચે સહયોગને નવી ગતિ આપી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારત અને લાઓસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ વેપાર અને રોકાણમાં વધુ વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18 જૂને યોજાનાર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે ગઈકાલે મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપી નેતા સુનેત્રા પવાર વચ્ચેના પરામર્શ બાદ બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણ એનસીપી પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે અને શિવસેના નેતા રાહુલ શેવાડેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન ઉમેદવારો ચૂંટણી જીતશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગુરૂવારે મિઝોરમ મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સુકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ઈડીએ મિઝોરમના સરહદી શહેર ચંફાઈમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાનો પર હતા. ઈડીએ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા. ત્યારબાદ તેને સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઉભું થયું હતું અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાત્રે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘણા દર્દીઓની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની તપાસ વધુ ચાલી રહી છે. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો હજુ પણ લાપતા છે. ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોની હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં 72 લોકો હાજર હતા. પોલીસ, અગ્નિશામકો, કટોકટી પ્રતિભાવ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 44 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા.

0: આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને બે ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગઈકાલે 2019ના ઇસ્ટર સન્ડે હુમલા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર ડિરેક્ટર મેજર જનરલ ચુલા કોડીતુવાકુ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર બ્યુરોના વડા મેજર જનરલ રૂવાન કુલાતુંગા પર લાગુ પડે છે. રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ ડિરેક્ટર નિવૃત્ત મેજર જનરલ સુરેશ સલેનું પણ શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે. ઇસ્ટર સન્ડે હુમલામાં 21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકામાં ચર્ચ અને લક્ઝરી હોટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો સહિત 260થી વધુ લોકો માર્યા ગયા હતા. અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ બુધવારે 215-208 મતોથી એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ કરવાના અધિકારો પર રોક લગાવી દીધી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટ્સના પ્રસ્તાવને 4 રિપબ્લિકન ઓહાયોના પ્રતિનિધિ વોરેન ડેવિડસન, પેન્સિલ્વેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક, મિશિગનના ટોમ બેરેટ અને કેન્ટોકીના થોમસ મેસીએ સમર્થન આપ્યું. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન કે તેની સેના કે સરકારના કોઈપણ ભાગ વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહીમાં અમેરિકી સશસ્ત્ર દળોનો ઉપયોગ ત્યાં સુધી બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી યુદ્ધની ઘોષણા કે બળપ્રયોગનો અધિકાર આપતો કાયદો પસાર ન થાય. પ્રતિનિધિ સભામાંથી પસાર થયેલો આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુજફ્ફરપુરમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાય રાજપક્ષે અને બે ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: सौदागर तीनों फिल्मों में उनका काम बिल्कुल अलग अलग है, लेकिन काम लाजवाब है. उनकी मुस्कुराहट दिल को मोह लेती है. जी हाँ, बिल्कुल सही बात. तो दूसरे साथी लिख रहे हैं, फिल्म सीमा, बंदनी, सुजाता, सौदागर, मैं तुलसी तेरे आंगन की यादगार फिल्म है. वैसे बचपन में दिल्ली का ठग देखने में भी बहुत अच्छी लगती थी, उसके एक गाने के लिए. वो गाना कौन सा है जरा ये तो बता दीजिएगा. और दूसरे साथी लिखते हैं कि मैं नूतन जी के सब फिल्में तो मैंने देखी नहीं है. मुझे नूतन जी अभिनीत बंदनी और सौदागर फिल्म में उनका अभिनय बहुत अच्छा लगा. तो वहीं वैसे दूसरे साथी ने लिखा है कि नूतन जी की 1973 की सौदागर फिल्म बहुत अच्छी लगती है, बहुत पसंद है, जो नरेंद्रनाथ मित्रा की बंगाली कहानी रस पर आधारित है. ये फिल्म कल्ट क्लासिक साबित हुई. रविंद्र जैन का जादुई संगीत बेहद शानदार. गीत है तेरा मेरा साथ रहे में भी शामिल हो. इंतजार कीजिए ना. एक कमेंट में लिखते हैं कि नूतन जी उन दुर्लभ अभिनेत्रियों में से थीं जिन्होंने ये साबित किया कि एक महान कलाकार को अपनी भावनाओं को व्यक्त करने के लिए चिल्लाने या तेज संवादों की आवश्यकता नहीं होती. सीमा, सुजाता और तेरे घर के सामने जैसी फिल्मों में उन्होंने जो रेंज दिखाई वो आश्चर्यजनक थी. बिल्कुल करेक्ट आपने लिखा है ये बात. और दूसरे साथी लिखते हैं कि नूतन जी बहुत सुंदर अभिनय करती थीं. उनकी कुछ फिल्में जो हमें पसंद हैं, सरस्वती चंद्र, बंदिनी, सुजाता, सीमा वगैरह वगैरह. एक कमेंट में सुजाता फिल्म के लिए लिखा है कि ये फिल्म समाज में फैली छुआछूत और जातिवाद जैसी गंभीर रूढ़ियों पर चोट करती है. नूतन ने इसमें एक अछूत लड़की सुजाता की मुख्य भूमिका निभाई थी. विशेषतः नूतन के अभिनय की सादगी और उनके द्वारा झेले गए सामाजिक दर्द को दर्शकों ने बेहद करीब से महसूस किया. समीक्षकों के अनुसार इस फिल्म ने नूतन को एक गंभीर और संजीदा अभिनेत्री के रूप में स्थापित किया. और दूसरे साथी ने लिखा है कि आज का सुरीला सफर संजीदा अभिनेत्री नूतन जी के जन्मदिन पर उन्हीं को समर्पित है. ये जानकर अच्छा लगा. शोभना समर्थ की बेटी ने अपने अभिनय से मां का नाम ही नहीं ऊंचा किया. उन्होंने जिन भी फिल्मों में अभिनय किया, एक आदर्श पत्नी, बहन, प्रेमिका, मां के रूप में जो स्थान पाया वो किसी अभिनेत्री को आज तक नहीं मिला. बंदनी फिल्म के लिए लिखा है कि 1963 की बंदनी बिमल रॉय के निर्देशन में बनी इस फिल्म को भारतीय सिनेमा के मील का पत्थर माना जाता है. इसमें उनके सशक्त अभिनय के लिए उन्हें फिल्म फेयर पुरस्कार मिला था.

0: પ્લીઝ બાય.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસની આ સ્પર્ધામાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો એક અહેવાલ.
0: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, અહમદાબાદ.
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. તેમણે આ કાર્યક્રમને યોગની વૈશ્વિક રમતના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યો અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પ્રવાસે આવશે. તેઓ સુરતમાં માર્ગ, ઉર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ઈએસઆઈસી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેમાં આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાની પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો વિમાનમથક અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું વિમાનમથક ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં ગ્રીન્સ 2026 ગ્લોબલ રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ એક્સપો અને સમિટનો પ્રારંભ કરાવ્યો. આ સંમેલનમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, નવીનતાવાદીઓ અને વિવિધ નિષ્ણાતો કચરાના વ્યવસ્થાપન સહિતના મુદ્દા પર ચર્ચા કરશે. આ અંગે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે વધુ માહિતી આપી.
2: इस एग्जीबिशन में जो वेस्ट जनरेट होता है इंडस्ट्रीज से, अनेक उद्योगों से, उसको कैसे हम रिसाइकल करें और कैसे उसको रीयूज में ले जाए, वो कंसेप्ट को ध्यान रखते हुए ये एग्जीबिशन के और ये एक्सपो का आयोजन किया गया है. और इससे काफी जानकारी होगी पूरे देश भर की.

0: इंडस्ट्रीज को, खास करके गुजरात की इंडस्ट्रीज को। जब गुजरात एक ग्रोथ इंजन है भारत का और भारत के विकास का, और एक विजन है हमारे चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई का कि हम आगे रहेंगे और जो विकसित भारत में इम्पोर्टेंट रोल हमारा होगा।
1: રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશ નાગરિકોની ધરપકડ કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ। ભાવનગરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોમાં સંયુક્ત તપાસ કરીને અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી। તપાસ અંતે આમાંથી એક પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું જણાયું હતું। દેશમાં સેમીકન્ડક્ટર કેન્દ્ર તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર રાજ્ય વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2025માં 15 પ્રકારના રોપા વાવવામાં આવ્યા હતા। એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે। આ પ્રોજેક્ટને ધોલેરા વિશેષ રોકાણ વિભાગ વિકાસ સત્તામંડળ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે। અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં જ્યાં કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે। ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ ગુજકેટ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરિણામ બાદ ઓએમઆર શીટ અને વેરિફિકેશન રિપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી, તેવા વિદ્યાર્થીઓ 13 જૂન સુધી બોર્ડની વેબસાઇટ www.gsab.org અથવા gujkat.gsab.org પરથી તેમની ઓએમઆર શીટ અને વેરિફિકેશન રિપોર્ટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે। ઓએમઆર કોપી અને વેરિફિકેશન રિપોર્ટ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે। શાળા કે વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા કોઈપણ જવાબ કે નકલ મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, તેમ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે। હવામાન વિભાગ દ્વારા કુદરતી આપત્તિઓની સચોટ તેમજ સમયસર માહિતી મળી રહે તે હેતુથી સચેત મોસમ અને દામિની નામની 3 વિશેષ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે। મહીસાગર જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ એપ્લિકેશનનો વ્યાપક ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abad ને ફોલો કરશો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે, એફએમ 102.9 મેગાહર્ટ્ઝ પર. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી કવાલી.

0: માં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મોહમ્મદ રફી અને બલબીરના સ્વરમાં ફિલ્મ સાધનાની એક કવાલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ જી

0: પીએમએ દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વદનાન સામી અને સાબરી બ્રધર્સના સ્વરમાં ચોરી ચોરી ફિલ્મની ફિલ્મી કવાલી

શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. આ વિજ્ઞાપન સાંભળીએ અને ત્યારબાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: ધૂંધ ફિલ્મનું ગીત મહેન્દ્ર કપૂરના અવાજમાં.

0: એફએમ ગોધરા પર જાહેરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે એફએમ ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
1: 999-8389-833 999-8389-833

શાગીર્દ ફિલ્મના ગીત હતું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના અવાજમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડિક 102.9 મેગાહર્ટ્ઝ પરથી. અત્યારે સાંજના 5:30 થયા છે. એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસ્તુત છે. બસ હવે થોડી જ ક્ષણમાં

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપે પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. બસ હવે થોડી જ વારમાં
1: આકાશવાણી ગોધરા તથા કૃષિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી પ્રસ્તુત છે કાર્યક્રમ કિસાનવાણી. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને વિઠ્ઠલ મકવાણાના નમસ્કાર. મિત્રો, આપણે ખેતીવાડી કરીએ અને ખેતીવાડીની અંદર આપણે ઘણા બધા પ્રકારની ખેતીવાડી કરીએ છીએ અને આકાશવાણી ગોધરા પરથી કોઈપણ વિષય એવો નહીં હોય કે કદાચ આપણે એ વિષય ઉપર ચર્ચા નહીં કરી હોય કે કોઈપણ વિષયને નિષ્ણાતો હોય, એ દરેક પ્રકારના વિષયને લગતી માહિતી આપણને આપતા જ હોય છે. અને ખેતીવાડી એક આપણો એવો વિષય છે કે જેની અંદર આપણે દરેક પ્રકારની માહિતી આપણે આવરી લઈએ છીએ અને આ ખેતીવાડીની જે માહિતી છે એ આપણને રોજ બરોજના જીવનની અંદર કામમાં આવે છે. આપણે શિયાળુ ખેતી કરીએ, ઉનાળુ ખેતી કરીએ કે ચોમાસું ખેતી કરીએ, પણ મિત્રો ઘણી વખત જ્યારે ઉનાળાની ઋતુ હોય તો આ ઉનાળાની ઋતુની અંદર આપણે ઘણી વખત શાકભાજી પાકો કરતા હોઈએ પણ બજારની અંદર આપણને ઘણીવાર શાકભાજી મળતું નથી. તો આપણી જે કિચન ગાર્ડન છે એ જ્યારે આપણા ઘરની આજુબાજુ જે કોઈ જમીન પડી રહી હોય અને એ જમીનની અંદર આપણે આ જે કિચન ગાર્ડન એટલે કે નાના છોડવાઓ જેમ કે જોવા જઈએ તો તુલસી છે, ત્યાર પછી રીંગણી છે, વાલોર છે, આવા અમુક પ્રકારના વેલાઓ જ્યારે આપણે ચડાવી રાખીએ છીએ, આપણા ઘર ઉપર ચડાવીએ કે કોઈ ઝાડ ઉપર ચડાવીએ, ત્યાર ગ્રીન ટી ચા છે, આવા છોડવાઓ પણ આપણે ઘણી વખત રૂપી રાખતા હોઈએ છીએ. એવા ઘણા બધા પ્રકારના જે છોડવાઓ છે એ આપણા ઘરની આજુબાજુ કે બગીચાની અંદર આપણે ખેતરની આજુબાજુ કે રૂપી રાખતા હોઈએ, કેમ કે નજીક ખેતર હોય તો ઉનાળાની ઋતુની અંદર આપણને એ કામમાં આવે છે. તો આજે આપણે એવા વિષય ઉપર વાતચીત કરવાની છે કે કિચન ગાર્ડન અને કિચન ગાર્ડન એટલે શું, કિચન ગાર્ડન કેવી રીતે બનાવવો, આવી તમામ પ્રકારની આપણને માહિતી હોવી જોઈએ. કેમ કે આપણે રોજબરોજ જોઈએ છીએ કે આપણા ઘરની આસપાસ કે ઘરે જે કંઈ વધેલું પાણી હોય એ નકામું આપણે નાખી દેતા હોઈએ છીએ, તો કિચન ગાર્ડન બનાવેલો હોય તો એ પાણી પણ આપણે એની અંદર મુકતા હોઈએ અને આપણે નાની અમથી બગીચા ટાઈપ બનાવી અને આપણું રોજ બરોજની જે જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે એમાંથી આપણે મેળવતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક એવા જ વિષય ઉપર વાતચીત કરવાની છે અને આજે આપણા સ્ટુડિયોમાં બારિયા રક્ષાબેન શિવાભાઈ ઉપસ્થિત છે અને બાગાયત ઓફિસ ગોધરા ખાતે તેઓ બાગાયત મદદનીશ તરીકે સેવા આપી રહ્યા છે અને તેઓ આપણને આજે કેનિંગ વ કિચન ગાર્ડનની યોજનાઓ વિશે પણ માહિતી

0: આપવાના છે, તો હું તેમનું સ્વાગત કરું છું. નમસ્કાર રક્ષાબેન.
1: નમસ્કાર.
0: હવે રક્ષાબેન, મારો આપને પ્રથમ પ્રશ્ન છે કે આ કેનિંગ વ કિચન ગાર્ડન બરાબર ને, તો એ શું છે એ વિશે આપણા જે ખેડૂત મિત્રો છે એમને માહિતી આપશો.
1: કેનિંગ વ કિચન ગાર્ડન, જેમાં ફળો શાકભાજી જેનો બગાડ થતો અટકાવવા માટે જે બધી પ્રક્રિયાઓ કરીને પ્રોસેસિંગ કરવામાં આવે છે ને એને કેનિંગ કહેવામાં આવે છે. કરીએ કેનિંગ અને કિચન ગાર્ડન. કેનિંગ ની અંદર અમે અત્યારે હાલ અમારે 2 દિવસ અને 5 દિવસના ક્લાસીસ ચાલે છે, જેમાં અમે 2 દિવસની અને 5 દિવસની જે તાલીમ અમે ફક્ત બહેનોને જ આપીએ છીએ. બહેનોને અમે તાલીમ આપીએ છીએ અને એની સાથે એમને થિયરી પ્રેક્ટિકલ વાળી તાલીમની સાથે એમને 250 રૂપિયા સ્ટાઇપન્ડ પર ડે 250 રૂપિયા સ્ટાઇપન્ડ પણ બહેનોને એમના બેંક ખાતામાં અમે જમા કરાવીએ છીએ. તો આની અંદર સૌ પ્રથમ પહેલાં તો લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલની અંદર પોતાનું આઈડી બનાવી પછી એમને અરજી કરવાની હોય છે. અરજી કર્યા પછી જે અરજી અમારે ઓનલાઈન અરજી થયેલી હશે તે જ લાભાર્થીને અમે તાલીમ આપી શકીએ છીએ. હવે એ તાલીમ આપવા માટે અમારે ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 50 લાભાર્થીને બેચમાં અમે એક તાલીમ આપતા હોઈએ છીએ. બરાબર. તો આ એક યોજના એવી સારી અહીંયા ચાલે જ છે અને અત્યારે અમારે આ 2 દિવસ અને 5 દિવસની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પણ ખુલ્લું મૂકેલ છે. કારણ કે એ વર્ષમાં અમારે લાભાર્થી જે આપેલા છે લક્ષ્યાંક પૂરો ના થતો હોય તો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે અમે ફરીથી ઓપન કરાવતા હોઈએ. તો જે બહેનો છે ને એમને અરજીઓ કરવાની કદાચ બાકી રહી ગઈ હોય ને તો એ અરજી અત્યારે કરી શકે છે. અને જે બહેનો અત્યારે અરજી કરશે એ જૂથમાં કરે તો અમે એમને સરળતાથી તાલીમ આપી શકીએ. ધારો કે 10 અરજી આવી હશે અથવા 15 અરજી આવી હશે તો અમે એ બહેનોને તાલીમ આપી ના શકીએ. અમારે ફરજિયાત અને ફરજિયાત 20 બહેનો જોઈએ, 20 થી ઓછા નહીં. હવે જે 2 દિવસ અને 5 દિવસની જે તાલીમ આપવામાં આવે છે એની અંદર ટામેટા કેચઅપ છે, અથાણા, મુરબ્બા, જામ, જીલી, મુરબ્બ, બરાબર, એ દરેક વસ્તુઓ અમે લોકોને થિયરી પ્રેક્ટિકલની સાથે શરબત છે બરાબર એ બધી વસ્તુ થિયરી પ્રેક્ટિકલ સાથે સમજણ આપી અને અમે શીખવીએ છીએ. પછી એટલું અમારે આપવાનો એક જ હેતુ છે કે બહેનો આ શીખી જાય. ધારો કે અત્યારે અથાણા જેવી વસ્તુ બનાવેલી પડી હોય, કેરીની ચટણી છે, છુંદો છે, આ બધી વસ્તુ બનાવેલી હોય, શરબત બનાવેલું હોય તો એ બહેનો આખું વર્ષ તો ઉપયોગ કરી શકે પોતાના ઘરમાં. એની સાથે લોકો ઘરગથ્થું વેચાણ પણ કરી શકે. કારણ કે અત્યારે માર્કેટિંગ તો બહુ આવી ગયું છે, પણ ખાલી બહેનોએ શીખી અને જાતે તૈયાર થઈ અને આજે માર્કેટિંગ કરવાનું જાતે જ છે. કારણ કે ધારો કે હમણાં કોઈ બહેનને વ્યવસ્થિત અથાણું બનાવતા આવડી જાય તો એ અથાણું એનું માણસોમાં પ્રખ્યાત થઈ જાય કે ભાઈ આ ફલાણા ભલાણા બહેનના ઘરે વ્યવસ્થિત બને છે. તો ત્યાંથી તેવી રીતે એનું એ માર્કેટિંગ વધે તો એને ઘરમાં આવક થતી થઈ જાય. બરાબર. આ બહેનોને અમે તાલીમ એટલા માટે જ આપીએ છીએ અને ગવર્મેન્ટની આ યોજના બહેનો માટે બહુ સારી છે કે જે બહેનો કદાચ ઘરે સગવડ સારી ના હોય તો એ બહેનો આ શીખી અને આવું કંઈક મૂલ્યવર્ધન કરે તો એમને મૂલ્યવર્ધન કરવાથી પોતાની આવક પણ એમને મળી શકે, જેથી એ પગભેર થઈ શકે અને પોતાનું ઘર ચલાવી શકે. પછી બીજી વાત કરીએ તો આપણે કિચન ગાર્ડનિંગ યોજના, તો એની અંદર અમારે કિચન ગાર્ડનમાં અમે યોજનાની અંદર અમે શાકભાજીના પેકેટ અને ખાતરના પેકેટ આપતા હોઈએ છીએ. જે ખાતરના પેકેટ આપીએ છીએ એ 5 રૂપિયાનું એક પેકેટ, કે જે નહીં નફો ને નહીં નુકસાનના ધોરણે અમે જે તે વાવેતર કરવા માંગતા લાભાર્થીને અમે વેચાણ કરીએ છીએ. કે આ એવી મસ્ત સારી યોજના છે કે 5 રૂપિયા તો આપણને આમ કશું જ ના દેખાય. કારણ કે હવે ધારો કે દૂધીનું આપણે એક રોપો રોપી નાખીએ, બરાબર, એક બીજ તમે વાવી દો એટલે રોપો થઈ જવાનો, બરાબર, એ જો રોપા ઉપર કેટલા બધા દૂધી લાગે. એક દૂધી અત્યારે બજારમાં લેવા જઈએ તો એનો ભાવ 30-35 રૂપિયા કે મરજી પ્રમાણે,
0: એટલે 500 ગ્રામના 20 રૂપિયા હોય છે, 30 રૂપિયા હોય છે અને કિલોના 50 રૂપિયા પણ હોય છે. એટલે જેવી જેવી સિઝન હોય એ સિઝન પ્રમાણે એનો ભાવ લેતા હોય છે.
1: તો હવે આ વસ્તુ આપણે જે ઘરે વાવીએ છીએ, બરાબર, ઘરે વાવેલું એટલે આપણે તો સમય બચે છે પ્લસ પૈસા બચે છે. એની સાથે આપણે રસોડાનું જે પાણી હોય આપણું એ રસોડાના પાણીનો પણ આપણે ઉપયોગ કરીએ એટલે આપણું પાણી પણ બચે. કિચન ગાર્ડન બહુ સારી યોજના છે કે જે કેવું છે કે ધારો કે જમીન પડતર જમીન હોય, ઘર આગળ હોય, ઘર પાછળ હોય, એમાં એ કરી શકીએ. એની સાથે એ લોકો છત પર એ લોકો જાતે બધું
0: ધાબા
1: ઉપર કરી શકે, બરાબર. પછી હવે શું છે કે એ લોકો માંડવા પદ્ધતિ બી કંઈક કરવું હોય તો એ માંડવા પદ્ધતિ સ્ટેન્ડ પદ્ધતિથી એટલે આવી જુદી જુદી પદ્ધતિથી એ લોકો કંઈક કરી શકે એના માટે અમે તાલીમ પણ આપીએ છીએ. જે તાલીમનું નામ અર્બન હોર્ટિકલ્ચર તાલીમ, કે જેની અંદર અમે કિચન ગાર્ડન કઈ રીતે બનાવવું એના માટેની અમે તાલીમ આપતા હોય છે. એ વર્ષમાં અમે દર વર્ષે તાલીમ આપીએ છીએ કે જે લાભાર્થી એવું છે કે જે શિક્ષિત બેરોજગાર એ લોકોને અમે તાલીમ આપતા હોઈએ છીએ. એટલે કે જે બેરોજગાર છે તો એ આવી તાલીમ લે તો કોઈકના

0: ઘરે બનાવવું હોય આવું કિચન ગાર્ડન, તો એ આખો પ્લાન એ તૈયાર કરી અને તે જે તે લાભાર્થીને લાભ આપી શકે અને જાતે પણ બે પૈસા કમાઈ શકે. પછી બીજી એક યોજના છે અમારે માળી તાલીમ, જે માળી તાલીમ આપવામાં આવે છે ને એ અહીંયા આપણે ત્યાં તો નહીં પણ એ લોકોને બરોડામાં અમારે મોકલવા પડે. ઓનલાઈન અરજી એ પણ ચાલુ છે, ઓનલાઈન અરજી જો લાભાર્થી કરે અને પછી અહીંથી અમે એ લોકોને મંજૂરી આપીએ, મંજૂરી આપ્યા પછી એ લોકોને જાણ કરવામાં આવે છે કે તમારે ત્યાં જવાનું છે. ત્યાં પણ અમારે એક દિવસના એ લોકોને 250 રૂપિયા લેકે સ્ટાઈપન્ડ આપવાનું છે.
1: એટલે બરોડા એમને રોકાવવું હોય તો કઈ જગ્યાએ રોકાવવું પડે?
0: રોકાવવા માટે વ્યવસ્થા નથી, જાતે જવાનું જાતે આવતા રહેવાનું એવું છે એક જ દિવસની, અને એમાં લાભાર્થી અમારે ઓછા છે, 4-5 જેવા કઈ.
1: તો આપે ખૂબ સરસ વાત કરી કે કિચન ગાર્ડન યોજના બરાબર ને, એમાં શાકભાજીના પેકેટ પણ આપ લાભાર્થીઓને આપો છો. કિચન ગાર્ડન જેને કરવાનો હોય અને શાકભાજીના પેકેટ જેને આપવાનું હોય એને ઓનલાઈન ફરજિયાત અરજી કરવી જોઈએ કે ચાલે?
0: ના, એની અંદર ઓફલાઈન છે કે ધારો કે એક લાભાર્થી આવે છે બરાબર, એને એક જ પેકેટ જોઈએ છે તો અમે એક આપીએ છીએ, અને એમને 10 જોઈતા તો 10 આપીએ, અને એમને ધારો કે 15 પેકેટ કે 20 પેકેટ એમને કદાચ લેવા છે તો એ પણ લઈ જઈ શકે.
1: કયા કયા પ્રકારના શાકભાજીના પેકેટ આપો છો?
0: અત્યારે તો અમે દૂધી, રીંગણ, નહીં નોંધવાને નહીં નુકસાન થોડે, ભીંડા, ગલકા, તુરિયા, કારેલા, બીટ બરાબર, એટલા બધા અમારે અલગ અલગ જાતના જે સિઝન વાઇઝ અમે મંગાવતા હોય છે અને અમારી પાસે વેચાણ પણ થાય છે. અને ખાતર પણ સેન્દ્રિય ખાતર છે, રાસાયણિક ખાતર છે, એનું પણ અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચાણ કરીએ છીએ કે 10 રૂપિયાનું પેકેટ હોય, અમુક પેલા રાસાયણિક ખાતર 20 રૂપિયાના છે, એટલે મતલબ અમારે જે રેટ અમારા ઉપરથી નક્કી કરીને આપે એ પ્રમાણે એનું અમે વેચાણ કરીએ.
1: રાસાયણિક ખાતર પણ આપો છો?
0: હા, એ પણ આપીએ છીએ.
1: પછી સેન્દ્રિય ખાતર?
0: રાસાયણિક ખાતર પણ આપીએ અને
1: સેન્દ્રિય ખાતર,
0: એટલે લાભાર્થીને જે ખાતર લઈ જવાના હોય તે.
1: એટલે રાસાયણિક ખાતર કેટલા પેકેટમાં હોય?
0: એ બી એક જ પેકેટ, એ બધા 20 રૂપિયાનું પેકેટ બનાવેલું હોય, 10 રૂપિયાનું પેકેટ બનાવેલું આવી રીતે.
1: હવે આ કિચન ગાર્ડન જયારે કરવું હોય વ્યક્તિને બરાબર,
0: હા,
1: તો એની અંદર આપે એક પહેલા કહ્યું કે શાકભાજી પાકું કરવા હોય તો શહેરની અંદર પણ કરી શકે છે લોકો?
0: હા, કરે છે ને, ત્યાં આપણે ત્યાં ચાલે છે ને.
1: શહેરના લોકોને જે ધારો કે કદાચ આવી ખબર ના હોય તેમને જાણ કેવી રીતે કરવામાં આવે છે? કોઈ સોશિયલ મીડિયા મારફતે કે પછી એની કોઈ પત્રિકા વેચવામાં આવે છે કે પછી કોઈ જાહેરાત આપો છો, કેવી રીતનું હોય છે?
0: ઘણી વાર અમે પેપરમાં પણ આપીએ છીએ
1: બરાબર,
0: જાહેરાત આપીએ છીએ કે અમારી આ યોજનાઓ ચાલુ છે જેમાં લાભ લેવાનો હોય ઓનલાઈન. અને આ જે કિચન ગાર્ડનનું જે છે એ ઓફલાઈન વસ્તુ છે, ઓનલાઈન નહીં આપણે.
1: પણ આપે અર્બન જે કિચન ગાર્ડન જયારે કોઈ પણ શહેરની અંદર કોઈ પણ વ્યક્તિએ કરવું હોય અને એને ટ્રેનિંગ લેવી હોય તો એ આવે છે કે નથી આવતા?
0: જેમને લેવી છે, જેમને શીખવું છે તો આવે છે, અને અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ.
1: આપે એક વાત બહુ સરસ આગળ કરી કે જે ગૃહિણીઓ જે છે અને એમણે જે સ્વરોજગારી, એ જે ટામેટો કેચઅપની આપે વાત કરી બરાબર છે, પછી અથાણું છે, સરબત છે, તો આ લોકોને જયારે ઘરે બનાવવું હોય તો એની ટ્રેનિંગ આપવામાં આવે છે?
0: હા, એની ટ્રેનિંગ અમે 2 અને 5 દિવસની અમે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ.
1: એ ક્યાં આપવામાં આવે છે? એમના ઘરે આપવામાં આવે છે કે પછી બહાર કોઈ જગ્યાએ રાખો છો?
0: ના, ધારો કે 20 બહેનો 12 દૂર ગામની છે, અહીંથી 50-60 કે 10 કિલોમીટર આપણે માનીએ બરાબર. હવે એટલે દૂરથી બહેનો પહોંચી ના શકે, એટલે અમે આજે 2 દિવસ અને 5 દિવસની તાલીમ અમે ગામડે જઈને જ આપીએ છીએ. જે તે બેનને એ લોકો નક્કી કરી આપે કે અમને આ જગ્યા પર અમને બેસવા માટે સારું રહેશે, એટલે એ બહેનો અમને કહે ત્યાં અમે જગ્યા નક્કી કરીએ, કારણ કે બહેનોને સગવડ રહે. અને પેલું કેવું કે બહેનો અજાણ્યા વિસ્તારમાં જલ્દી આવે ના, અને બીજી વસ્તુ કે અત્યારે પરિવહનનો ખર્ચ પણ લોકોનો વધી જાય, કારણ કે 250 રૂપિયા આપીએ છીએ, 250 રૂપિયા તે અમે અમારી કચેરી ખાતે અમે તાલીમ આપવા માટે બોલાવીએ લોકોને, તો 250 રૂપિયા એમને ભાડામાં જતા રહે છે.
1: જતા રહે બરાબર, એટલે આપ તેમના સ્થળ પર
0: જ આપીએ,
1: જઈને ટ્રેનિંગ આપો છો?
0: હા, સ્થળ પર જઈને એમને થિયરી પ્રેક્ટિકલ સાથે અમારે આપવાનું છે, અને જે તાલીમ અમે આપીએ છીએ એ બધો મટીરિયલ ખર્ચ અમારા ગવર્મેન્ટનો જ છે.
1: આ જે કિચન ગાર્ડન જયારે કોઈ પણ વ્યક્તિને બનાવવું હોય તો આપ શું એમના ઘરે જઈને એની ટ્રેનિંગ આપો છો કે બતાવો છો કે આ રીતે કરવું?
0: ના, અમે જે અર્બનની તાલીમ આપીએ તેમાં એ લોકોને જણાવી દઈએ, પછી જે એમને અત્યારે નવી સિસ્ટમ આવી છે તો કદાચ વેજલપુર જ અમારા જે છે ને કેન્દ્રીય વેજલપુર,
1: એટલે બાગાયત કેન્દ્રીય
0: બરાબર, ત્યાંથી અમારે ટ્રેનર તરીકે અમે સાહેબો બી અમારે ત્યાં એપ્રુવલ કરેલા છે.
1: એટલે એમના ઘરે જાય કે પછી કોઈ?
0: ઘરે નથી જતા.
1: ઘરે
0: નથી,
1: એટલે કોઈ સ્થળ નક્કી કર્યું હોય તે જગ્યાએ,
0: જે જગ્યાએ અમે સ્થળ નક્કી કર્યું હશે ત્યાં અમે આપીએ છીએ. અને તે બી અમારે તાલીમ ઓછામાં ઓછા એમાં બી અમારે 20-40 લાભાર્થી એની અંદર પણ હોવા જ જોઈએ.
1: કિચન ગાર્ડન ની જે યોજનાઓ જે છે એ ક્યારે ક્યારે લાગુ પડે છે કે ક્યારે ક્યારે અમલમાં આવે છે, એની કોઈ જાહેરાત આપવામાં આવે છે કે કોઈ પર્ટીક્યુલર સમયગાળો હોય છે કે કોઈ
0: સોસાયટીની અંદર અમે નક્કી કરીએ કે ભાઈ અત્યારે અમે તાલીમ આપવાના છે કે તો એ સોસાયટીમાં અમે નક્કી કરી હશે ત્યાં અમારે લાભાર્થી અમને મળી જશે.

0: આપતા હોય તો એમના સમય પર અમે જઈને એ લોકોને ટ્રેનિંગ આપતા હોઈએ.
1: આ જે બાગાયત ખાતું છે બરાબર છે ને, એમાં આ કેનિંગ વ કિચન ગાર્ડન એ સિવાય બીજી કોઈ યોજનાઓ ચાલે છે કે નહીં?
0: અમારે ઘણી બધી એવી યોજનાઓ છે, કેનિંગ વ કિચન ગાર્ડન સિવાય આ તો એક નાની યોજના, એક યોજના જ કહેવાય આ.
1: બરાબર.
0: એવી અમારે ઘણી બધી યોજનાઓ છે કે ફળ, હાઇબ્રિડ બિયારણ, કાચા મંડપ, પાકા મંડપ, પેક હાઉસ, ગ્રીન હાઉસ, એવા અમારે ઘણા બધા મિની ટ્રેક્ટર.
1: તો કાચા મંડપ આમ શું હોય?
0: લાકડા અથવા તો નીલગરેના લાકડા, એના એ લોકો અને તાર, એનો જે રોપા એમને રોપેલા હશે વેલાવાળા.

0: ચારે બાજુ કે ત્યાં
1: હા
0: ચારે બાજુ પાકા થાંભલા હશે અને અંદર
1: સિમેન્ટના,
0: પાકા થાંભલા સિમેન્ટના હશે
1: બરાબર,
0: અને અંદર કાચા
1: બરાબર
0: થાંભલા હશે, લાકડાના અથવા વાંસના ટેકા હશે
1: બરાબર.
0: તો એનાથી એને બનાવેલું હશે મંડપ, તો એને અમે અર્થ પાકો મંડપ કહીએ. અને બીજો પાકો મંડપ છે કે જેની અંદર તાર અને સિમેન્ટના પાકા થાંભલા, તો એને પાકો મંડપ કહીએ છીએ. આ બધા મંડપ જે છે એ ત્રણે ત્રણ મંડપમાં સબસિડીનું ધોરણ જુદું જુદું છે.
1: હવે
0: હાઇબ્રિડ બિયારણ બી અને પ્રાકૃતિક હાઇબ્રિડ શાકભાજી બરાબર, એની એ બે વસ્તુ આમ તો એક જ જેવી લાગે, કારણ કે એ વસ્તુ એકમાં એકની અંદર હાઇબ્રિડની અંદર રાસાયણિક ખાતરનો એવો બધો ઉપયોગ કરેલો, જે પ્રાકૃતિક હાઇબ્રિડ બિયારણ જે કહીએ છીએ એની અંદર એ લોકો દવા ખાતરનો ઉપયોગ કરેલો ના હોય
1: બરાબર. હવે આ કાચા મંડપ અને પાકા મંડપ છે બરાબર. હવે કોઈ વ્યક્તિએ કાચા મંડપ કે પાકો મંડપ આ બંને જે માંડવા પદ્ધતિથી આપણે જેની વાત કરીએ બરાબર, તમારી ભાષામાં મંડપની
0: મંડપ કહીએ, ગામડામાં એને માંડવા કહે,
1: ગામડામાં એને માંડવા કહે છે. જે માંડવા પદ્ધતિ જયારે ખેડૂતોને ખેતી કરવી હોય તો શું એની કોઈ સહાય યોજનાઓ આપવામાં આવે છે?
0: હા, એની ખેડૂતે છે ને આ ખેડૂતે જયારે પોર્ટલ અમારે ત્રીજા મહિનાની અંદર ખુલી જતું હોય છે.
1: અચ્છા, એટલે દર વર્ષે ત્રીજા મહિનામાં જ ખુલે?
0: ત્રીજા મહિનામાં ખુલે, એટલે ત્રીજા મહિનામાં જયારે એ ખુલે ત્યારે લાભાર્થી પહેલા તો આ ખેડૂતમાં એનું પોતાનું રજીસ્ટ્રેશન, એટલે લાભાર્થી નોંધણી કરવી પડે
1: બરાબર.
0: લાભાર્થી નોંધણી કર્યા પછી એ લોકોએ ઓનલાઈન અરજી ચડાવવી પડે કે એમને પાકા મંડપમાં કરવાની, કાચા મંડપમાં કરાવે, અર્ધ પાકા મંડપમાં
1: બરાબર.
0: હવે આ અરજી એમને ઓનલાઈન ચડાવી દીધી પછી અમારા જે આઈડીમાં, અમારા સાહેબ વાળા આઈડીમાં અમારે એ વસ્તુ અમારે દેખાય કે લાભાર્થી ખરેખર અરજી કરી છે, તો અમે એને અત્યારે ડ્રો સિસ્ટમ આવી ગઈ છે કે ધારો કે અમારે એને પહેલા ડ્રોમાં લેવી પડે
1: બરોબર,
0: ધારો કે 100 લાભાર્થીને ડ્રો કરવાનો, તો 100 ને ડ્રોમાં લેવાના થાય છે. હવે જે 100 ને લાભાર્થીને ડ્રોમાં અમે લઈએ પછી આગળ પાત્રતા થાય પછી એને પછી મંજૂરી મળે. હવે જયારે એને લાભાર્થીને મંજૂરી મળે ને પછી લાભાર્થી પાછા એમના આઈડીની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, જે સાધનિક કાગળો, બધા બિલો જે જોઈતા હશે ને એ દરેક બધી વસ્તુ પાછા એમના આઈડીથી એમને આખેડૂત પોર્ટલ પર એમને અપલોડ કરવા પડે
1: બરાબર.
0: અપલોડ કર્યા પછી અમારા જે તાલુકા કક્ષાના બાગાયત અધિકારી હશે ને તો તેમના આઈડી છે ને આખેડૂત આઈડી એની અંદર એ જોવા મળશે, ડોક્યુમેન્ટ બધા વેરિફિકેશન કરે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા પછી અધિકારી જોવે કે આમાં કઈક ભૂલ છે, ખૂટે છે, અથવા તો બરાબર બિલો પણ બરાબર નથી, તો એ બરાબર ના હોય તો ક્વેરી કરી, ફાર્મર ક્વેરી અમે મોકલી દેતા હોય
1: બરાબર.
0: ફાર્મર ક્વેરી ગયા પછી એ ફાર્મર એ ક્વેરી જોવે અને ક્વેરી સોલ્વ કરે. હવે બીજા અમુક લાભાર્થીઓ જેવા હશે કે જેને બધું રેડી હશે, બધું જ કમ્પ્લીટ હશે, દરેક કાગળો આધાર કાર્ડ થી માંડીને ટોટલી જે જોઈતા પુરાવા અમારા, તો એમને અમે આગળ ક્લેમ કરી
1: અને એની
0: ક્લેમ રિસીવ કરીએ. ક્લેમ રિસીવ કર્યા પછી અમારા જે અધિકારી તાલુકા લેવલના હોય, બાગાયત અધિકારી, તે સ્થળ પર જાય છે. સ્થળ પર જયા પછી પાછું અમારે ફરી એને વેરિફિકેશન કરવું પડે, સ્થળ વેરિફિકેશન. બે વાર વેરિફિકેશન થાય પછી છેલ્લે પેમેન્ટ આપીએ.
1: અચ્છા,
0: એટલે હવે અમારે ડ્રોમાં આવે તો અમે પેમેન્ટ આપી શકીએ, આ સિસ્ટમ હવે બદલાય છે
1: બરાબર. તો ખુબ સરસ વાત કરી, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો ઘણી વખત શું કરતા હોય કે આવી બધી સરકારશ્રીની જે કઈ યોજનાઓ આવતી હોય છે તો એક વખત શું કરે, લોકો અરજી કરી દે, અરજી કરી અને અપલોડ કરી દેતા હોય છે, અને પછી તો શું રામ ભરોસે બેસી રહી, એમને એવું જ કે બસ આપણી અરજી અપલોડ થઈ ગઈ છે અને માન્ય થઈ ગઈ છે, પણ પછી એનું શું સ્ટેટસ છે કે આપણી અરજી માન્ય થઈ કે નથી થઈ, એનો કોઈ ઓટીપી કે એનો કોઈ મેસેજ કે એ લોકો કોઈ રિસીવ કરતા નથી કે જોતા નથી, અને ઘણી વખત એવી બૂમો પાડતા હોય છે ઘણી વખત કે ભાઈ મને સહાય ના મળી, મારું ફોર્મ મંજૂર ના થયું. જ્યારે લાભાર્થી આ ફોર્મ ભરતા હોય તો એને જોવું જોઈએ, અને એની સ્થળ ચકાસણી જ્યારે તમે કરતા હોય તો સ્થળ પર તેણે પોતે હાજર રહેવું જોઈએ, અને ત્યારે જ તેને આ સહાય પણ ચોક્કસપણે મળતી જ હોય છે. તો રક્ષાબેન આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને કેનિંગ વ કિચન ગાર્ડન તેમજ કાચા મંડપ એટલે કે માંડવા પદ્ધતિથી પણ ખેતી લોકો કરતા હોય છે અને એની સહાય પણ આપણા ખાતા દ્વારા ચૂકવવામાં આવતી હોય છે, તેમજ ગૃહિણીઓ જે છે તે પોતે પણ સ્વરોજગારીની જે તકો છે એ પણ ઝડપી લેતી હોય છે, અને તમે એમને પણ ટ્રેનિંગ આપતા હોય છે બે દિવસની કે ત્રણ દિવસની બરાબર ને. તો આ વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: લતા મંગેશકરને સાંભળીએ ખાનદાન ફિલ્મ ગીત.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: લતા મંગેશકર અને મુકેશને સાંભળીએ ફિલ્મ મિલનનું ગીત.
2: પવન કા મહિના પવન કરે સોરું

આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી કિશોર કુમારના સ્વરમાં ગાયેલ ફિલ્મ અંદાજના ગીત સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ઝ પર આ કેન્દ્ર આવેલું છે. હવે પછીનું પ્રસારણ થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

દમયંતી બરડાઈને આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 7:50 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકના કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. યુપીએસસીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુક્કેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
1: અમદાવાદનો એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશીપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર્સ સુધીની

0: છ વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આ આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિક્સ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી અને ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ અને ઓટોમોબાઈલ સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધ્યા. વાતચીત પછી મીડિયાને સંબોધતા સચિવ પૂર્વ રુદ્રેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે આજની ચર્ચા બંને દેશો વચ્ચે ઉર્જા ભાગીદારી બનાવવા પર કેન્દ્રિત હતી, કારણ કે વેન્ઝુએલાના ઉર્જા ક્ષેત્ર મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
2: આર્થિક સહયોગ કો સિર્ફ ઉર્જા ક્ષેત્ર તક સીમિત ના રખકર ખનન, પશુપાલન, પરિવહન, કૃષિ ઉપકરણ, ઓટોમોબાઈલ ઓર દવા ઉદ્યોગ જૈસે ક્ષેત્રો તક વિસ્તારિત કરને પર ચર્ચા હુઈ. ચર્ચા કા ઉદ્દેશ્ય એસે અવસર ઓર તરીકે તલાશના હૈ જિનસે ભારતીય કંપનિયા વેનેઝુએલા કે બજાર મેં સફળતાપૂર્વક અપના કારોબાર બઢા સકે.
1: વાતચીત દરમિયાન નેતાઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક દક્ષિણના હિતોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે પૂર્વોત્તરમાં હિંસાના યુગનો અંત લાવ્યો છે અને આ પ્રદેશને સંઘર્ષના કેન્દ્રમાંથી તકોના કેન્દ્રમાં પરિવર્તિત કર્યો છે. પૂર્વોત્તર પરિષદના 73મા પૂર્ણ સત્રમાં હાજરી આપ્યા બાદ આજે સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર પરિષદ પ્રદેશના વિકાસ માટે એક વ્યૂહાત્મક આયોજન સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે, લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહી છે અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. સત્રમાં હાજરી આપનારા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે બધા નેતાઓ મજબૂત અને વધુ સમૃદ્ધ પૂર્વોત્તર બનાવવાના તેમના સંકલ્પમાં એક થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે ફિલ્ડ કમાન્ડરોની નાણાકીય શક્તિઓને બમણી કરવાને મંજૂરી આપી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાં 1,25,000 કરોડ રૂપિયાથી વધુની ખરીદીને સરળ બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય શક્તિઓમાં 100% સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બમણાથી પણ વધુ. મંત્રાલયે જણાવ્યું હતું કે આનાથી ફિલ્ડ કમાન્ડરોની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિત સુધારેલા સંરક્ષણ પ્રાપ્તિ માર્ગદર્શિકા સાથે જોડાયેલા નાણાકીય સત્તાઓનું હાલનું સુધારેલું પ્રતિનિધિમંડળ સંરક્ષણ ખરીદીને વેગ આપશે અને સંરક્ષણ દળોને સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. સ્ટીલ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે દેશના સ્ટીલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ ચાલુ રાખી છે. મંત્રાલય અનુસાર મે મહિનામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 2.9% વધીને 14.2 મિલિયન ટન થયું છે. ફિનિશ સ્ટીલનો વપરાશ 9% વધીને 14.3 મિલિયન ટન થયો છે. વેપાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનામાં સ્ટીલની આયાત પાછલા વર્ષ કરતાં 62.5% વધુ હતી. નિકાસમાં પણ આશરે 30%નો વધારો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ આગળ જતા મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારી ઇમારતો પર છત પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 80% લક્ષ્ય પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં 53,000થી વધુ સરકારી ઇમારતો પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 855 મેગાવોટ છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે ભારતે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે અને બિન અશ્મિભૂત ઇંધણ ઉત્પાદન ક્ષમતાના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી જોશીએ વોટ્સએપ ચેટબોટ સંતોષ અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત વીજળી યોજનાનો લોગો પણ લોન્ચ કર્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી

એનઆરએફના સહયોગથી વિકસાવવામાં આવેલા એક નવા ડિજિટલ પોર્ટલની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. તમામ વિજ્ઞાન મંત્રાલયોની સંયુક્ત સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પોર્ટલ સંશોધકો, વિદ્યાર્થીઓ અને નવીનતાઓને પેટન્ટ ફાઇલિંગ, સંશોધન પેપર લેખન અને વૈજ્ઞાનિક લેખનમાં તાલીમ અને સહાય પૂરી પાડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નવી દિલ્હીમાં મારુતિ સુઝુકી દ્વારા ભારતનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર વાન લોન્ચ કર્યું. ફ્લેક્સ ફ્યુઅલ વાનો E20 થી E100 સુધીના ઇથેનોલ પેટ્રોલ મિશ્રણોની શ્રેણી પર કાર્ય કરી શકે છે. લોન્ચ સમય બોલતા મંત્રીએ કહ્યું કે પેસેન્જર વાહન સેગમેન્ટમાં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો પ્રવેશ ફક્ત ઉત્પાદન લોન્ચ નથી, પરંતુ દેશના ઉર્જા સંક્રમણમાં એક નવી પ્રકરણની શરૂઆત છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. કમિશને તાજેતરમાં યોજાયેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા અને ભારતીય વન સેવા પરીક્ષા 2026માં આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પહેલ વિશે બોલતા યુપીએસસીના ચેરમેન ડોક્ટર અજયકુમારે જણાવ્યું હતું કે નકલમુક્ત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવેલું આ એક નવું પગલું છે. સર્વોચ્ચ અદાલતે અદાલતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા અંગેનો મુસદ્દો બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ ન્યાયિક પરિણામ ફક્ત એઆઈ જનરેટેડ વિશ્લેષણ અથવા અલ્ગોરિધમ નિર્ણય લેવા પર આધારિત ન હોઈ શકે. આ મહિનાની 20મી તારીખ સુધી જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરવામાં આવી છે. સરકારે આજે વર્ષ 2026 માટે 29માં રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારોની જાહેરાત કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાઓ કુલ 17 પુરસ્કારો આપવામાં આવશે. આમાં 10 સુવર્ણ એવોર્ડ, 6 રજત એવોર્ડ અને 1 જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. ભારતે તાજેતરની વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે. જેસ્મિન લેમ્બોરિયા મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં વિશ્વ નંબર 1 પર પહોંચી ગયા છે, જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં પ્રિયા ધનદાસ 60 કિગ્રાસ વર્ગમાં અને વિશ્વનાથ સુરેશ 50 કિગ્રા વર્ગમાં પોતપોતાની શ્રેણીમાં ટોચમાં 3માં સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી એમઆર અર્જુન અને હરિહરન અમસાકોરોનન જકાર્તામાં પુરૂષ વિશ્વ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી આજે મલેશિયન જોડી એરોન તાઈ અને કાંગ ખાઈઝિંગને 16-21, 21-15 અને 21-19થી હરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકમાં કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુક્કેબાજીમાં મહિલાઓની 57 કિલો વજનવર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સુશાસનના 12 વર્ષ અંગેની વિશેષ શ્રેણી. આજનો વિષય છે શહેરી પરિવહન ક્ષેત્રનો નવો યુગ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સુશાસનના 12 વર્ષ અંગેની વિશેષ શ્રેણી. આજનો વિષય છે શહેરી પરિવહન ક્ષેત્રનો નવો યુગ.

નમસ્કાર શ્રોતા મિત્રો, કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ પણ થયો છે. આવી જ રીતે ગામડાઓની સાથે સાથે શહેરોમાં પણ વિકાસની નવી યાત્રા શરૂ થઈ છે. ખાસ કરીને શહેરોમાં પરિવહન ક્ષેત્રે અવનવા પરિવર્તનથી અનેક લોકોનું જીવન સરળ બન્યું છે. રાજ્યની એસટી બસ હોય કે પછી જાહેર પરિવહનના અન્ય વાહન, આ તમામ પર સવાર થઈ લાખો લોકો દરરોજ તેમના ગંતવ્ય સ્થાન પર સરળતાથી પહોંચી રહ્યા છે. આવી જ રીતે રાજ્યમાં હવે મેટ્રો ટ્રેને પણ શહેરી પરિવહન ક્ષેત્રની વિકાસ યાત્રા

0: માં 9 પાનું ઉમેર્યું છે. રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં અમદાવાદ મેટ્રો ટ્રેનના પહેલા તબક્કા હેઠળ 32 કિલોમીટરના સેક્શનનો પ્રારંભ કરાવ્યો હતો. તે વખતે શ્રી મોદીએ શું કહ્યું હતું તે સાંભળીએ.
1: સાથીઓ, એક સમય થા જબ અમદાવાદ મેં ટ્રાન્સપોર્ટ કા મતલબ ક્યા, આપણે ત્યાં અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ એટલે લાલ બસ, લાલ દરવાજા લાલ બસ અને હરીફરીને રિક્ષાવાળો. સાથીઓ, જબ મુજે ગુજરાતને અપની સેવા કા અવસર દિયા તો મેરા સૌભાગ્ય રહા કે હમ યહાં બીઆરટી કોરિડોર પર કામ કર પાએ, યે ભી દેશ મેં પહેલા થા. મુજે તો બીઆરટી બસ કી પહેલી યાત્રા કા સાક્ષી બનને કા સૌભાગ્ય ભી મિલા થા. ઓર મુજે યાદ હૈ, લોગ વિદેશ સે આતે થે તો અપને પરિવાર કો કહેતે થે કે ઇસ બાર જબ ગુજરાત જાયેંગે તો જરા બીઆરટી મેં ટ્રાવેલ કરના હૈ, બહોત પઢા હૈ, બહોત સુના હૈ. સાથીઓ, તબ ભી કોશિશ યહી થી કે સામાન્ય નાગરિક, સામાન્ય જન, ઉનકી સુવિધા કૈસે બઢે, ઉનકે લીએ સીમલેસ કનેક્ટિવિટી કા લાભ કૈસે મિલે. ઓર લોકતંત્ર ઓર શાસન કા યે કામ હોતા હૈ કે સામાન્ય નાગરિક કી આવશ્યકતાઓ કે અનુસાર ઓર દેશ કો નઈ ઊંચાઈઓ પર લે જાને કે સંકલ્પ કે સાથ વિકાસ કી યાત્રા કો ઇન દો પટરી પર ચલાના હોતા હૈ. આજ ઉસી સપને કો ભવ્ય રૂપ સે હમ સચ હોતે દેખ રહે હૈ. મેં ઇસ અવસર પર હૃદય સે આપ સભી લોગો કો બહોત બહોત બધાઈ દેતા હું. સાથીઓ, આજ અમદાવાદ મેટ્રો કે લગભગ 32 કિલોમીટર સેક્શન પર યાત્રા શરૂ હુઈ હૈ. ઓર યે આપકો સુનકર કે આશ્ચર્ય હોગા, ભારત મેં મેટ્રો કી શરૂઆત હુઈ તબ સે અબ તક મેં યે પહેલી બાર એસા રિકોર્ડ બના હૈ કે એક હી સાથ 32 કિલોમીટર કરીબ કરીબ ઉસકી યાત્રા કા લોકાર્પણ હુઆ હૈ. ઇસકી ઓર એક વિશેષતા રહી હૈ, રેલવે લાઇન કો ઉપર સે મેટ્રો ટ્રેક કે નિર્માણ કી મુશ્કિલ ચુનૌતીઓ કે બાવજૂદ યે કામ તેજી સે પૂરા હુઆ હૈ. ઇસે મેટ્રો કે લીએ અતિરિક્ત જમીન કી જરૂરત ભી નહીં પડી. આજ મેટ્રો કે પહેલે ફેઝ કા લોકાર્પણ હુઆ હૈ, વહીં ફેઝ 2 મેં ગાંધીનગર કો કનેક્ટ કિયા જા રહા હૈ.
0: મેટ્રો ટ્રેન પર કામ શરૂ કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રખાયું તે અંગે પણ પ્રધાનમંત્રીએ વિગતવાર માહિતી આપી હતી.
1: સાથીઓ, ડબલ ઇન્જિન કી સરકાર કા લાભ કૈસે અમદાવાદ પ્રોજેક્ટ કો મિલા, જબ બોટાદ રેલ લાઇન કા ઓવરહેડ સ્પેસ મેટ્રો પ્રોજેક્ટ કે લીએ ઇસ્તેમાલ કરને કી બાત આઈ તો કેન્દ્ર સરકાર ને તુરંત ઇસકી મંજૂરી દે દી. ઇસે વાસણા ઓલ્ડ હાઈકોર્ટ રૂટ કી મેટ્રો કા કામ તુરંત હી શરૂ હોના સંભવ હો સકા. અમદાવાદ મેટ્રો પર જબ મેટ્રો પર કામ કરના હમને શરૂ કિયા તો રૂટ એસા પ્લાન કિયા ગયા જિસસે ગરીબ સે ગરીબ કો ભી લાભ હો. યે ધ્યાન રખા ગયા કે જહાં પબ્લિક ટ્રાન્સપોર્ટ કી સબસે જ્યાદા જરૂરત હૈ, જહાં સાંકરી સડકે પાર કરને મેં બહોત જ્યાદા સમય લગતા હો, વહાં સે મેટ્રો ગુજરે, અમદાવાદ મલ્ટી મોડલ કનેક્ટિવિટી કા હબ બને, ઇસકા પૂરા ધ્યાન રખા ગયા. કાલુપુર મેં આજ મલ્ટી મોડલ હબ બનાયા જા રહા હૈ. યહાં બીઆરટી સ્ટેશન કે સામને હી ઓર ગ્રાઉન્ડ ફ્લોર મેં સિટી બસે ખડી હોગી, ટેક્સી ઓર પ્રાઇવેટ કાર કે લીએ અપર ફ્લોર મેં સુવિધા રહેગી. સરસપુર એન્ટ્રી કી તરફ નયા મેટ્રો સ્ટેશન હૈ ઓર હાઈ સ્પીડ રેલ સ્ટેશનો કો ભી ડ્રોપ ઓર પિકઅપ પાર્કિંગ જેસી સુવિધાઓ સે જોડા જા રહા હૈ. કાલુપુર રોડ ઓવરબ્રિજ કો સરસપુર રોડ ઓવરબ્રિજ સે જોડને કે લીએ સ્ટેશન કે સામને 13 લેન કી રોડ બનાઈ જાયેગી. કાલુપુર કે અલાવા સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન કો ભી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ કે રૂપ મેં વિકસિત કિયા જા રહા હૈ.
0: મેટ્રો ટ્રેન શરૂ થઈ ત્યારે

0: દરરોજ 35,000થી વધુ લોકો તેમાં મુસાફરી કરી રહ્યા હતા. જોતજોતામાં 3 વર્ષમાં આ આંકડો 1.5 લાખને પાર પહોંચ્યો છે. સત્તાવાર આંકડા મુજબ ઓક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 11,50,00,000થી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી હતી. આ સાથે જ અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાથી મુસાફરોને રાહતદારે અને કાર્યક્ષમ પરિવહનનો અનુભવ મળી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પ્રધાનમંત્રીએ અમદાવાદથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનો પણ પ્રારંભ કરાવ્યો. તેના કારણે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દરરોજ અવર જવર કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ સહિતના લોકો માટે પરિવહન સરળ બન્યું છે. આ અંગે ગુજરાત મેટ્રો રેલ નિગમ લિમિટેડ GMRCના સંયુક્ત વહીવટી સંચાલક સંજય ગુપ્તાને સાંભળીએ.
1: માનનીય પ્રધાનમંત્રીજી જબ ગુજરાત કે મુખ્યમંત્રી થે તબ ઉન્હોને યે સપના દેખા થા કે અમદાવાદ મેં વિશ્વ સ્તરીય સુરક્ષિત વાતાનુકૂલિત તથા આરામદેહ મેટ્રો કી સેવાએ ઉપલબ્ધ હો. ઉનકા યે સ્પષ્ટ દ્રષ્ટિકોણ થા કે મેટ્રો માર્ગ એસા હોના ચાહીએ જિસસે સમાજ કે ગરીબ એવં વંચિત વર્ગો કો અધિકતમ લાભ મિલ સકે તથા સક્રિય સડકે હો, યાતાયાત ભીડભાડ હો, કારણ યાત્રા મેં જહાં અધિક સમય લગતા વહાં પે મેટ્રો કા રૂટ હો. શીઘ્ર હી ઉન્હોને 40 કિલોમીટર લંબાઈ કા એક મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ ફેઝ 1 સ્વીકૃત કરવાયા. સાલ 2014 સે પહેલે દેશ મેં કેવલ 5 શહેરો મેં 248 કિલોમીટર કા નેટવર્ક થા, જો અબ 21 શહેરો મેં 1,000 કિલોમીટર સે ભી અધિક કા હો ચુકા હૈ. યદિ વૈશ્વિક સ્તર પર હમ બાત કરેં તો ભારત દુનિયા કા તીસરા સબસે બડા મેટ્રો નેટવર્ક કા દેશ બન ચુકા હૈ. ચાલુ પરિયોજનાઓ કે પૂરા હોને પે ભારત જલ્દી હી દૂસરે સ્થાન પે પહોંચ જાયેગા. માનનીય પ્રધાનમંત્રીજી જબ 2014 મેં યહાં કે મુખ્યમંત્રી સે ભારત કે પ્રધાનમંત્રી બને તબ ભી પ્રગતિ કે માધ્યમ સે મેટ્રો પરિયોજના કી નિયમિત રૂપ સે સમીક્ષા કરતે રહે. કેન્દ્ર એવં રાજ્ય સરકાર કે વિભિન્ન મુદ્દે સમસ્યાઓ જૈસે કી લેન્ડ એક્વિઝિશન, યુટિલિટી શિફ્ટિંગ, એસે જૈસે કઈ સારે મુદ્દે થે જિનકે બારે મેં સ્પષ્ટ દિશા નિર્દેશ દિયે ગયે તથા જિસસે કી યે પરિયોજના સમય પે પૂર્ણ કી ગઈ. અમદાવાદ મેટ્રો કે પ્રથમ ખંડ કા ઉદ્ઘાટન માર્ચ 2019 મેં કિયા ગયા તથા પૂર્ણ 40 કિલોમીટર કા ફેઝ 1 નેટવર્ક કા ઉદ્ઘાટન માનનીય શ્રી પ્રધાનમંત્રીજી કે દ્વારા સિતંબર 2022 મેં કિયા ગયા તથા રાષ્ટ્ર કો સમર્પિત કિયા ગયા. વિકસિત ભારત 2047 કે દ્રઢ નિશ્ચય એવં પ્રધાનમંત્રીજી કે વિઝન કે અંતર્ગત 28 કિલોમીટર અમદાવાદ ફેઝ 2 તથા 40 કિલોમીટર સુરત કી ભી મેટ્રો નેટવર્ક કી સ્વીકૃતિ પ્રદાન કી ગઈ. લગભગ 70 કિલોમીટર અતિરિક્ત મેટ્રો નેટવર્ક કે વિસ્તાર કો ભી સ્વીકૃતિ કી પ્રક્રિયા મેં રખા ગયા હૈ, જિસકા ઉદ્દેશ્ય એરપોર્ટ કનેક્ટિવિટી તથા ઉભરતે વિકાસ ક્ષેત્રો કા બહેતર પહોંચ સુનિશ્ચિત કરને કી યોજના હૈ. પ્રસ્તાવિત વિસ્તાર આગામી વર્લ્ડ પોલીસ એવં ફાયર ગેમ 2029 મેં જો હોને વાલે હૈ તથા કોમનવેલ્થ ગેમ જો 2030 મેં હોને વાલે હૈ ઉસકો ભી ધ્યાન મેં રખકે બનાયા ગયા હૈ. વર્તમાન મેં 68 કિલોમીટર મેટ્રો નેટવર્ક અમદાવાદ એવં ગાંધીનગર મેં ઓપરેશનલ હૈ તથા સુરત કા જો 40 કિલોમીટર મેટ્રો નેટવર્ક હૈ ઉસમે સે 15 કિલોમીટર કા ટ્રાયલ રન ભી હો ચુકા હૈ. આપકો યે જાન કે ખુશી હોગી કે જબ 2022 મેં હમ લોગો ને મેટ્રો ચાલુ કી થી તો શુરુ મેં સિર્ફ 40,000 ઇસમે પેસેન્જર્સ રેડરશિપ થી હમારી ઓર 40,000 પેસેન્જર ચડતે થે જો કી અબ બઢ કે કરીબ કરીબ 1,60,000 સે ભી ઉપર પહોંચ ગઈ હૈ. યે પ્રદર્શિત કરતા હૈ કે હમારી મેટ્રો યહાં કે અમદાવાદ ઓર ગાંધીનગર કે લોગો મેં કિતની પોપ્યુલર હો ગઈ હૈ તથા વિશેષકર જબ કભી એસે બડે મેચ હોતે IPL કે મેચ હૈ યા ફિર દૂસરે જૈસે કોઈ ભી બડા યદિ કોઈ આયોજન હોતા હૈ સ્ટેડિયમ મેં તો ઉસકે અંદર યે સબસે જ્યાદા એક તરીકે સે લાઇફ લાઇન બન કે ઉભરા હૈ મેટ્રો ઓર સારે લોગો કો વહાં પે ચૂંકિ સ્ટેડિયમ જાના હો તો મેટ્રો કો યુઝ કરતે હૈ તો આજ કી તારીખ મેં અમદાવાદ મેં મેટ્રો એક લાઇફ લાઇન કે રૂપ મેં સ્થાપિત હો ચુકા હૈ. અમદાવાદ મેં ગુજરાત મેટ્રો પ્રધાનમંત્રીજી કે વિઝન એવં વિકસિત ભારત 2047 કે દ્રઢ નિશ્ચય કે અનુરૂપ અપના યોગદાન દેને કે લિયે દ્રઢ સંકલ્પિત હૈ.
0: શ્રી ગુપ્તાએ લોકોને વધુને વધુ મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા પણ અપીલ કરી.
1: જૈસા કે આપ લોકો કો બતાઈએ કે પ્રધાનમંત્રીજીને અપીલ ભી કરી હૈ કે જ્યાદા જ્યાદા લોક પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરેં જિસસે કે હમારી જો ડીઝલ ઓર પેટ્રોલ કી ખપત કમ હો ઓર યે ઇસલિયે ભી જરૂરી કે જો હમારા વિદેશી મુદ્રા હોતા હૈ વો એક તરીકે સે ઉસકી બચત હો તો મેં ભી પ્રધાનમંત્રીજીને જો અપીલ કરી હૈ ઉસકે અનુરૂપ આપ લોકો સભી સે અમદાવાદ ગાંધીનગર ઓર ગુજરાત કી જનતા સે યે નિવેદન કરના ચાહુંગા કે વો અધિક સે અધિક હમારી મેટ્રો કો યુઝ કરેં ઉસસે હમ લોગો કી બહોત વિશ્વ સ્તરીય સુવિધાએ હૈ મેટ્રો મેં ઓર આપ લોગ યદિ ઇસસે ટ્રેવલ કરેંગે તો મુજે પક્કા ઇસકા ભરોસા હૈ કે આપ લોગો કો ઇસમે ખુશી મહેસૂસ હોગી ઓર આપ લોગ

0: उसमें बहुत कंफर्टेबल ट्रेवल करेंगे, सफर करेंगे।
1: હવે મેટ્રો ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા કેટલાક મુસાફરોના પ્રતિભાવ સાંભળીએ.
2: મારું નામ રોહિત મોર્યા છે. હું છેલ્લા 3 મહિનાથી મેટ્રોમાં મુસાફરી કરું છું. મેટ્રોના કારણે લોકોને ઘણો લાભ મળે છે. પહેલાં હું 2-વ્હીલર ગાડીમાં મુસાફરી કરતો હતો તો મને ઓફિસમાં પહોંચવા માટે 1 કલાકથી પણ વધારેનો સમય લાગતો હતો. પણ જ્યારથી મેં મેટ્રોમાં મુસાફરી ચાલુ કરી છે તો મને માત્ર 30 મિનિટનો સમય લાગે છે ઓફિસમાં પહોંચવા માટે. મેટ્રોની ખાસ વાત એ છે કે તમને દરેક 9 મિનિટમાં બીજી મેટ્રો મળી આવે છે અને આનો લાભ તમને 365 દિવસ મળે છે. અને મેટ્રો દરેક વર્ગ માટે, નાના વર્ગ માટે, મોટા વર્ગ માટે ઉપયોગીનો એક મહત્વનો સાધન છે. મેટ્રોના લીધે આજે હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે. એના લીધે આપણા દેશને પણ લાભ મળે છે. અને આ તમને આ મેટ્રોનો લાભ સવારે 6:30 થી રાતના 11 વાગ્યા સુધી પણ મળે છે. મેટ્રો કોઈ પણ સિઝન હોય, ગરમીનો સિઝન હોય કે વરસાદનો સિઝન હોય, તમને દરેક સમયે તમને કામમાં આવે છે. વરસાદના સિઝનમાં તમને સમયસર તમને ઓફિસમાં પહોંચવામાં મદદ કરે છે અને ગરમીના સિઝનમાં તમને ઠંડી ગરમીથી પણ રાહત આપવાનું મેટ્રો કામ કરે છે.
3: આપણી મેટ્રો, આ સ્લોગન ખરેખર સાચા અર્થમાં જોઈએ તો સાર્થક પુરવાર થયેલ છે. કારણ કે હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને મેટ્રોનું ભાડું આજના રિક્ષા ભાડા કરતાં ખરેખર મધ્યમ વર્ગને પોસાય એ રીતે નક્કી કરેલ હોય તેમ લાગે છે. અને આટલા સસ્તા ભાડામાં એ પણ એસી ડબ્બાની ટ્રેનમાં મુસાફરી કરવી એ તો સોને પે સુહાગા જેવી વાત થઈ. બીજું, આ મેટ્રોમાં ઉંમરલાયક યાત્રી તેમજ મહિલા યાત્રીઓની સુરક્ષા એ તો સૌથી અગત્યનું પરિબળ કહેવાય છે. હું કાલુપુર મેટ્રો સ્ટેશનથી ઓલ્ડ હાઈકોર્ટ સુધીની સલામત મુસાફરી હંમેશા કરતો આવ્યો છું. મારી વિનંતી હું આ માધ્યમથી સરકારશ્રીને એ કરવા માગું છું કે મેટ્રોની સુવિધા હાલ પૂરતી તો ફક્ત 3 ડબ્બાની જ છે, પરંતુ ભવિષ્યમાં આ સુવિધા 3 ડબ્બાથી વધારીને 5 અથવા 6 ડબ્બા સુધીની કરવામાં આવે તો ખરેખર એ આશીર્વાદ રૂપ જ ગણાય. આભાર.
4: ટ્રાફિક સે કાફી રાત મિલ ગઈ હે, મોસમ મેં કાફી ગરમી મેં હૈ, સર્દી મેં હૈ, બહુત બહુત બઢિયા સુવિધા હુઆ હૈ. મેં મેટ્રો કો બહુત બહુત ધન્યવાદ જ્ઞાપન કરતા હું.
5: મેટ્રોમાં ટ્રાફિકની કોઈ ઝંઝટ નહીં. છેક યુનિવર્સિટીથી આવું છું, હું ગુજરાત યુનિવર્સિટીથી છેક વસ્ત્રાલ જવાનું છે, વિધિન 20 મિનિટમાં પહોંચી જઈશ. આમ બસમાં કે ઓટોમાં જાઉં તો 1.5-2 કલાક થાય, એટલે ટાઈમની બચત જ બચત. અને એકદમ એસીમાં બેસવાનું, એકદમ ફ્રેશ થઈ શાંતિથી જઈએ, અમેઝિંગ એક્સપિરિયન્સ.
1: હવે અમદાવાદની વાત કરીએ. શહેરના રસ્તા પર દોડતી દેશની સૌથી મોટી મ્યુનિસિપલ પરિવહન સેવા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ પરિવહન સેવા એટલે કે AMTS અને ઝડપી પરિવહન સુવિધા એટલે કે BRTS લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. દરરોજ લાખો લોકો આ બંને બસની સેવાનો લાભ લઈ રહ્યા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને AMTS અને BRTSની ઇલેક્ટ્રિક બસ પણ દોડાવવામાં આવી રહી છે. જ્યારે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી BRTSની તમામ બસમાં AC લગાવવામાં આવ્યા છે. આ બંને બસ સેવા દ્વારા શહેરનો વિકાસ પણ ઝડપી બન્યો છે. હવે આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રાહુલ શર્માની આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ સાથેની વાતચીત સાંભળીએ.
6: સર, છેલ્લા 12 વર્ષમાં આપણે અર્બન મોબિલિટીમાં, શહેરી પરિવહનમાં એક બહુ મોટો બદલાવ જોયો છે. તો જયારે આપણે ગ્રીન મોબિલિટીની વાત કરીએ ત્યારે પ્રધાનમંત્રી ઈ બસ સેવા, એના હેઠળ ગુજરાતમાં અને ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીએ તો ઈ બસનું સંચાલન અત્યારે થઈ રહ્યું છે. તો એ કેવી રીતે થઈ રહ્યું છે અને પ્રદૂષણ ઘટાડવામાં અને કેટલી સફળ રહી છે આ યોજના, અને હાલ શું શું આમાં અંતર્ગત થઈ રહ્યું છે?
7: PM ઈ ડ્રાઈવ યોજના, જે ભારત સરકારની યોજના છે ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે, એ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક AMTS તથા BRTS બે બસ સેવા ચાલે છે. બંનેનું ભેગું મળીને આપણે 1000 બસોનો ઓર્ડર તાજેતરમાં આપણે લેટર ઓફ એવોર્ડ આપેલું છે. આવનારા દિવસોમાં 1000 બસીસ અમદાવાદના શહેરમાં દોડતી આપણને જોવા મળશે. આ તમામ બસો ઇલેક્ટ્રિક બસો હશે અને સ્ટેટ ઓફ આર્ટ આપણે અદ્યતન ટેકનોલોજી વાળી બસો હશે, જે પેસેન્જરો અને રાઇડર્સને આપણે સુવિધાયુક્ત એન્ડ ટુ એન્ડ મોબિલિટીમાં ખૂબ મદદ

0: મદદરૂપમાં રહેશે. આ ઇલેક્ટ્રિક બસ હોવાના કારણે આજે બસો છે પ્રદૂષણ ઘટાડવામાં ખૂબ જ મોટા પાયે આપણે કોન્ટ્રીબ્યુશન આપશે, સાથ સહકાર આપશે. ટ્રેડિશનલ આપણે ડીઝલ બસીસ કે આપણે સીએનજી બસીસ ના સરખામણીમાં આપણે જોવા જઈએ તો જો આ 1000 બસીસ આપણે ફ્લીટમાં જોડાશે તો વાર્ષિક 44,000 ટન જેટલું આપણે કાર્બન ડાયોક્સાઇડ CO2 એમિશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, જે આપણે આપોઆપ પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી રહેશે.
1: બરાબર. સર, બીજી એક યોજના છે, જયારે આપણે ઈ બસ ની વાત કરીએ ત્યારે ઈ બસ માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ચાર્જિંગનું હોય કે એના માટે જે FAME II યોજના

0: પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી રહેશે.
1: બરાબર. સર, બીજી એક યોજના છે, જ્યારે આપણે ઈ બસ ની વાત કરીએ ત્યારે ઈ બસ માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ચાર્જિંગનું હોય કે એના માટે જે ફેમ ટુ યોજના છે, એનો જે બીજો તબક્કો થયો છે, એના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાને અત્યારે કેટલી સહાય મળી છે?
0: ફેમ ટુ યોજના અંતર્ગત અમદાવાદને ભૂતકાળમાં 90 તથા આપણે 60 આમ કુલ મળીને 150 બસો ફેમ ટુ યોજના અંતર્ગત મળી હતી, જે પૈકી હાલમાં 150 બસીસ બીઆરટીએસ ની ફ્લીટમાં દોડી રહી છે. બસોમાં તબક્કાવાર રીતે જુદા જુદા સરકાર મારફતે ઇન્સેન્ટિવ યોજના તથા વાયબિલિટી કેપ ફંડિંગ ને બધા મારફતે લગભગ 67.50 કરોડ જેટલી માતબાર રકમ સરકાર દ્વારા આમાં સહાય મળી છે. અને આવનારા દિવસોમાં મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે આપણે આવનારા દિવસોમાં બીઆરટીએસ એક એવી સેવા હશે કે જે 100% ઇલેક્ટ્રિક બસમાં પરિવર્તિત થઈ જશે. કારણ કે હાલમાં મારી પાસે જે સીએનજી બસીસ છે એ આવનારા દિવસોમાં રિટાયર થશે. લગભગ દિવાળીની આજુબાજુ આપણે બીઆરટીએસ ની તમામ બસો ઇલેક્ટ્રિકમાં પરિવર્તિત થઈ જશે.
1: બરાબર. સર, છેલ્લા 12 વર્ષની આપણે વાત કરીએ તો અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થાને એક મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમના સંકલ્પથી કેવા એવા નિર્ણાયક ફેરફારો આપણે જોયા છે?
0: જે આપણે અત્યારે વાત કરી કે ફેમ ટુ યોજના છે, પીએમ ઈ ડ્રાઈવ યોજના છે, જુદી જુદી ઇન્સેન્ટિવ યોજના છે, બસીસ દોડાવવા માટે આપણે જે વાયબિલિટી ગેપ ફંડિંગ છે એ મુજબ આપણે ઇન્સેન્ટિવ મળે છે, એટલે ઇલેક્ટ્રિક પરિવહન તથા આપણે જે કાર્બન ડાયોક્સાઇડ એમિશન અને લોકોને સારી સુવિધાયુક્ત બસો મળી શકે એ બાબતે ફેમ ટુ પીએમ ડ્રાઈવ આ જે યોજનાઓ મેં આપને કીધી તથા જુદા જુદા ફાઇનાન્શિયલ સહાયો જો સરકાર તરફથી વખત વખત મળતી રહે છે.
1: બરાબર. આપણે અર્બન મોબિલિટીની અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પણ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઘણા બધા પગલાં લેવાયા છે, તો જે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ જે અત્યારે અમદાવાદમાં પણ છે એના વિશે આપ શું કહેશો અમારા શ્રોતાઓને?
0: અમદાવાદમાં એક ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ITMS છે, એ સિવાય એક ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ ITMS અને AFCS સ્માર્ટ સિટી અંતર્ગત આ એક કામ હાથમાં લીધું છે. જે અંતર્ગત આપણે ટ્રાફિકની વાત કરીએ તો આપણે સ્માર્ટ સિટી, અમારી જે ડિપાર્ટમેન્ટ છે સ્માર્ટ સિટી, એ અમદાવાદના ટ્રાફિકને કેવી રીતે સંચાલન કરી શકે, આપણે સિગ્નલ પર કેવી રીતે આપણે ટાઈમિંગ ઘટાડી શકીએ, ટ્રાફિકના આપણે ભારણને કેવી રીતે ઘટાડો કરી શકીએ એ અંતર્ગત કામગીરી કરી રહી છે. આપણે બસીસના ઓપરેશનને જોવા જઈએ તો ITMS અને AFCS જે ટ્રાન્ઝિટ મેનેજમેન્ટનો જે સિસ્ટમ છે એ હાલમાં આવનારા દિવસોમાં એ બી અમલમાં આવી જશે, જે થકી આપણે વધુમાં વધુ આપણે ડિજિટલ માધ્યમથી આપણે બસીસના ઓપરેશન્સને એની સાથે સાથે જે શહેરીજનો કેવી રીતે એની સુવિધા નો ઉપયોગ કરશે તો એને ડિજિટલ માધ્યમથી આપણે કેવી રીતે એને એ કરી શકીએ, આપણે લોકોને વધારે લાભ આપી શકીએ એ અંતર્ગતનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ટૂંકમાં હું આપને કહું તો આપણે શહેરીજનોના પોઈન્ટ ઓફ વ્યુથી આપણે જોવા જઈએ એક અમે કોમન એક મોબાઈલ એપ ડેવલપ કરી રહ્યા છીએ, એની સાથે સાથે આપણે જે દરેક સ્ટેશન દરેક રાઈડ આપણી હશે એ વધુમાં વધુ આપણે ટેકનોલોજી આધારિત રહેશે, જેથી આપણે માનવીય ઇન્ટરવેન્શન ઓછામાં ઓછું હશે ને લોકો એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી જવું હોય. સાધારણ દાખલો આપને આપું, આપ એક સિંગલ જર્ની પ્લાનર તરીકે આપણે એમાં અમલમાં મૂકવાના છીએ, જેથી આપને અમદાવાદમાં પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી જવું હોય તો આપ એક મોબાઈલ એપના માધ્યમથી આપ એ વસ્તુ મોબાઈલ એપમાં નક્કી કરી શકો ને મોબાઈલ એપ આપને સજેશન આપશે કે એમાં જુદા જુદા જે પરિવહનના જાહેર પરિવહનના આયામો છે એમાં બીઆરટીએસ, એએમટીએસ છે, મેટ્રો સેવા છે કે જીએસઆરટીસી છે, આની સાથે સાથે આપણે પ્રાઇવેટ પાર્ટનરશીપ જે છે પીપીપીના ધોરણે આપણે અન્ય સંસ્થાઓને બી જોડીને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી બાબતે બી એમાં કામગીરી કરી રહ્યા છે, જેથી આપણે એ પોઈન્ટ થી બી પોઈન્ટ સુધી આપ કેવી રીતે સરળતાથી પહોંચી શકો અને સિંગલ જર્ની કેવી રીતે આપ પ્લાન કરી શકો.
1: બરાબર. એને એને લગતો જ મારો એકચ્યુઅલી પ્રશ્ન છે જે આપણે હમણાં વાત કરી લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, કારણ કે મેટ્રો પણ છે બીઆરટીએસ પણ છે, પણ ઘરથી મેટ્રો અને બીઆરટીએસ સુધી પહોંચવામાં જે કનેક્ટિવિટી છે એ વધારવા માટે એએમસી નું શું આયોજન છે? અને આપણે દિવ્યાંગની વાત કરીએ, દિવ્યાંગજનોની વાત કરીએ તો સુગમ્ય ભારત અભિયાન જે કેન્દ્ર સરકાર ચલાવી રહ્યું છે એને અનુસરીને શું અત્યારે એએમટીએસ દ્વારા દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકો માટે કેટલી અનુકૂળ વ્યવસ્થા બનાવવામાં આવી છે?
0: આપનો જે પહેલો પ્રશ્ન છે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી બાબતે, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી આજ દિન સુધી એક મોટો ચેલેન્જનો વિષય હતો, કારણ કે આપણે બીઆરટીએસ ની જો વાત કરીએ તો શહેરીજનોને બીઆરટીએસ ના સ્ટેશન સુધી આવવું પડતું હતું. લાસ્ટ માઇલ કનેક્ટિવિટીના પ્રશ્નને એનું નિવારણ લાવવા માટે અમે જુદા જુદા જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના માધ્યમથી જુદી જુદી સંસ્થાઓને સંપર્ક કરી અને તેઓને ઓનબોર્ડ, જે અત્યારે મેં ITMS ની વાત કરી, એક જ અમ્બ્રેલાના હેઠળ અલગ અલગ સંસ્થાઓને આપણે અંદર આવરી લઈને આપણે સિંગલ જર્ની કેવી રીતે પ્લાનિંગ કરી શકીએ એ બાબતે કામગીરી ચાલી રહી છે. આવનારા દિવસોમાં શહેરીજનોને આ સુવિધા મળશે કે લાસ્ટ માઇલ આપના ઘરથી આપને જે ગંતવ્ય સ્થાન સુધી આપને કોઈ બુકિંગ કરાવી હોય તો આપ સિંગલ જર્ની બુકિંગ કરાવી શકો.

0: अपने बाइसिकल राइड भी आएगी, अपने बाइक राइड शेयरिंग भी आएगी, ऑटो रिक्शा भी आएगी, टैक्सी पण आवी गई छे, एएमटीएस बीआरटीएस ની બસીસ ભી આવી ને મેટ્રો નો પણ સમાવેશ થાય છે. એટલે આપ
1: ઓકે
0: અપની પસંદના પરિવહનના માધ્યમને આપણે પસંદ કરીને આપ એમાં રાઈડ કરી શકો છો. એમાં આપને મોબાઈલ એપમાં આપ ઓછામાં ઓછા સમયમાં કયા માધ્યમથી સફર કરી શકો, આપ ઓછામાં ઓછા ટિકિટના દરો પર કેવી રીતે આપ પરિવહન કરી શકો, એ તમામ વિકલ્પો આપને આ સિંગલ જર્ની પ્લાનરમાં આપને વિકલ્પ આપવામાં આવશે, જેથી આપણે આવનારા દિવસોમાં શહેરીજનોને વધુમાં વધુ સુવિધા પ્રાપ્ત થઈ શકે છે, એ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. આપનો બીજો પ્રશ્ન છે કે દિવ્યાંગજનો માટે સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત અમારા બીઆરટીએસ જે અમદાવાદમાં એની શરૂઆત 2009 ના વર્ષમાં થઈ હતી. હાલમાં અમે આવનારા દિવસોમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ રમવાના છે, તો એ બાબતે આપણે અમદાવાદ શહેરમાં આપણે પરિવહનને સુદૃઢ અને મજબૂત કેવી રીતે કરી શકીએ તે મુજબના પગલાં લઈ રહ્યા છે. એમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક બીઆરટીએસના તમામ સ્ટેશનો છે એના રેનોવેશનની કામગીરી અમે હાથમાં લેવાના છીએ, જેથી આપણે આવનારા દિવસોમાં જે દિવ્યાંગજનોને અનુકૂળ હોય તેવી એન્જિનિયરિંગ ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના અમારા તમામ સ્ટેશનો હશે. આ ઉપરાંત અમારી તમામ બસો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડથી યુક્ત આપણે દિવ્યાંગજનો માટે આપણે એના જે ધારાધોરણો છે તે મુજબની તમામ બસોમાં સુવિધાઓ હશે. આ ઉપરાંત આપણે સ્ટેશન પણ એ મુજબના હશે અને જે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીના બી માધ્યમો છે એમાં દિવ્યાંગજનો માટે ખાસ વિચાર કરીને એ મુજબની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કરવા અંગે અમે પ્રગતિશીલ છીએ અને પ્રયત્નશીલ છીએ. આ ઉપરાંત સિનિયર સિટીઝનો છે તેઓ માટે પણ વર્ષ 2025માં 65 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આપણે ફ્રી બસ પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે, જે આવનારા દિવસમાં પણ તમામ સિનિયર સિટીઝનો અમદાવાદ શહેરમાં મફતમાં મુસાફરી કરી શકે અને તે બાબતે તેઓને બસમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ ભરવાનો નહીં આવે તે મુજબનો પાસ ઇસ્યુ કરવામાં આવે છે. અને આ આવનારા દિવસોમાં અમે મોબાઈલ એપ્લિકેશનમાં પણ આ વસ્તુ અમલમાં મૂકી દઈશું, જેથી આપણે એ લોકોને પાસ લેવા માટે કોઈ પણ અલગ જગ્યા પર ના જવું પડે.
1: બરાબર. સર, મારો એક છેલ્લો જ પ્રશ્ન છે કે આગામી 5 વર્ષની આપણે વાત કરીએ ત્યારે અમદાવાદને એક આદર્શ મતલબ ગ્રીન અને સ્માર્ટ અર્બન મોબિલિટી મોડેલ બનાવવા માટે એમસીનું શું વિઝન અત્યારે છે?
0: જે અમદાવાદ આવનારા 5 વર્ષોમાં ખાસા બધા પરિવર્તનો જોવાના છે, એમાં ખાસ કરીને જે મોટામાં મોટો એક ઇવેન્ટ આવવાનો છે કે અમદાવાદ માટે ગૌરવની વાત છે કે કોમનવેલ્થ ગેમ્સ આપણે અમદાવાદમાં 2030માં રમવાની છે, એટલે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાસો બધો પરિવર્તન આવવાનો છે. હાલમાં એએમટીએસ તથા બીઆરટીએસની જે ફ્લીટ છે એમાં 3 ગણોનો લગભગ વધારો થવાનો છે, જે હાલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ કરતો વર્ગ ખાસો ઓછી સંખ્યામાં લોકો વપરાશ કરે છે, એ વપરાશ અમે કેવી રીતે વધારીને શહેરના વધારામાં વધારે કેવી રીતે લોકો એનો ઉપયોગ કરી શકે તે બાબતે બી અમે પ્રયત્નશીલ છીએ. તથા જે અમારી જે નવી બસો પીએમ ઈ ડ્રાઈવ અંતર્ગત નવી બસો આવવાની છે એમાં બી અમે વધારે બસોનું પણ આપણે ઓર્ડર કરીને અને આજે તમામ જુદા જુદા જે મેં આપણે પરિવહનના માધ્યમો કીધા એ માધ્યમો થકી ઇન્ટિગ્રેશન કરીને એક આદર્શ શહેર કેવી રીતે બનાવીએ કે જેથી કોઈ પણ શહેરીજનને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જવું હોય તો તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે કોમન મોબાઈલ એપ્લિકેશન બનવા જઈ રહી છે તેના માધ્યમથી તમામ જગ્યાઓ પર એ લોકો પરિવહનનું માધ્યમ પસંદ કરી શકે અને શહેરમાં ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, એ મુજબ આપણે કામગીરી કરવાના છીએ. હું અમદાવાદના તમામ શહેરીજનોને અપીલ કરવા માંગુ છું કે આપ વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખૂબ જ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, ખાસ કરીને બીઆરટીએસ એમટીએસમાં જે નવી ફ્લીટની બસીસ છે ઇલેક્ટ્રિક બસીસ છે. અમારી બીઆરટીએસમાં તમામ બસો એસી બસો છે. હાલમાં ગરમીના વાતાવરણમાં એસી બસમાં સફર કરશો, મુસાફરી કરશો, આપને કોઈ પણ પ્રકારની આપણે અસુવિધા નહીં થાય એ મુજબ અમે અને અમારી ટીમ કાર્યરત છીએ. અને જાહેર પરિવહનનો ઉપયોગ જે આપણે આખા વિશ્વમાં આદર્શ શહેરો જે છે જેમાં લોકો પાસે ગાડીઓ પોતાના પર્સનલ વ્હીકલ ઓછા યુઝ કરે છે પરંતુ આપણે જાહેર પરિવહનનો વધારે ઉપયોગ કરે છે એવા શહેરોને ખરેખર ડેવલપ શહેર કે ડેવલપ નેશન કહી શકાય.
1: ખરેખર સર, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.
0: ઓકે ઓકે.
2: દૂરંદેશી નેતૃત્વ સાથે શહેરી વિકાસ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં શું કહ્યું હતું તે સાંભળીએ.
3: દાયકાઓ પછી જેને કહી શકાય કે ત્રીજી વખત કોઈ વડાપ્રધાન તરીકેના શપથ લેતા હોય તે માન્ય નરેન્દ્રભાઈ છે ને એમના વિઝનરી લીડરશીપના કારણે આપણને દરેકે દરેક સેક્ટરમાં આપણને ગુજરાતને અને આજે દેશને

0: ખૂબ મોટો લાભ મળ્યો છે. એમનું વિઝન છે કે ભાઈ મુશ્કેલી આવે અને આપણે જો કામ કરવા જઈશું તો ઘણી વાર થઈ જાય, તો મુશ્કેલી પહેલા એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના ઉપર હર હંમેશ એમણે આપણને માર્ગદર્શન આપ્યું છે, ને એ પ્રમાણે ગુજરાતમાંય કામ થયું છે. આજે
1: તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઈંધણ બચાવવા અંગે લોકોને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમની આ અપીલ બાદ રાજ્યભરમાં એસટી બસ સહિત પ્રાદેશિક જાહેર પરિવહનની બસમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
2: મેરી દેશ કે હર નાગરિક સે અપીલ હૈ જહાં સંભવ હો પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરેં, મેટ્રો કા ઉપયોગ કરેં, ઇલેક્ટ્રિક બસ और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें. जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चले, जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए. साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है, टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी. ये जरूरी है કે સરકારી ઓર પ્રાઇવેટ દોનો હી દફતરો મેં વર્ચ્યુઅલ મીટિંગ્સ ઓર વર્ક ફ્રોમ હોમ કો પ્રાથમિકતા દી જાય. મેં કુછ સ્કૂલો સે ભી આગ્રહ કરૂંગા કે કુછ સમય કે લિયે ઓનલાઈન ક્લાસીસ કી વ્યવસ્થા પર કામ કરે. સાથીઓ, સિર્ફ ઈંધન હી નહીં, ખાને કે તેલ પર ભી દેશ કી બડી વિદેશી મુદ્રા ખર્ચ હોતી હૈ. અગર હમ થોડા સંયમ બરતે, તેલ કી ખપત કમ કરે ખાને કે તેલ કી, તો ઇસસે દેશ ઓર હમારી શહેર દોનો કો લાભ હોગા.
1: આ સાથે જ સુશાસનના 12 વર્ષ અંગેની વિશેષ શ્રેણીનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.

આકાશવાણી અમદાવાદ વડોદરા. માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે. માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે. એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે. તો આવો સાંભળીએ ગુજરાતી બિન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં ગવાયેલું આ ગીત.

આજના કાર્યક્રમનું અંતિમ ગીત આપ સાંભળશો આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં. ગીતના શબ્દો રમેશ પારેખના.

આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો ગુજરાતી બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 8:45 હિન્દીમાં સમાચાર અને 9 વાગે અંગ્રેજીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.